નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. એફએમ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતાઓ, આજે ગુરુવાર, તારીખ 28 મે 2026, શક સંવંત 1948 અને વિક્રમ સંવંત 2082, અધિક જેઠ માસ ચાલી રહ્યો છે. આજની તિથિ છે 13. શ્રોતાઓ, આજે છે બકરી ઈદ. ઇસ્લામ ધર્મનો બીજો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે, જેને બલિદાનનો તહેવાર પણ કહેવામાં આવે છે. શ્રોતાઓ, અત્યારે સવારના 5:58 થઈ છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગલ કામનાઓ સાથે પ્રસારણ સભાનો શુભારંભ મંગલ સુરાવલીઓથી કરીએ.

આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 102.3 મેગા હર્ટ્ઝ પર. શ્રોતાઓ, હવે થોડી જ વારમાં દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર આપ સાંભળશો.

મિત્રો, ઈશ્વરને પામવાના ન હોય, એને સતત આપણી સાથે અનુભવવાના હોય, અને આ અનુભૂતિ ત્યારે જ થાય જ્યારે આપણી આત્માને એ પરમાત્મામાં અચળ શ્રદ્ધા હોય. પૂર્ણ ભાવથી ભજેલું ઈશ્વરનું નામસ્મરણ આ અનુભૂતિ કરાવવા માટે પૂરતું છે. તો ચાલો આ જ અનુભૂતિ કરવા માટે આપણે ભજન સાંભળીએ.

કાર્યક્રમના આરંભે આપે હસમુખ પાટડાના સ્વરમાં તુલસીદાસની રચના સાંભળી. હવે સાંભળે દુલા કાગના સ્વરમાં રમુબાવોની રચના.

0: 354.10 મીટર से लेकर 846 કિલોહર્ટ્ઝ पर आकाशवाणीनु आ अमदावाद वडोदरा केन्द्र छे। मित्र सवारना 6:30 थई छे। प्रस्तुत छे चिंतनात्मक श्रेणी अमृतधारा। आजनो विषय छे भूली जई माफ करिए। वक्ता तेजनी मेहता।
1: જીવન જીવવાનો એ મસ્ત તરીકો છે કે બધી બાબતોનો ન્યાય કરવાનો ઈશ્વરને સોંપી દઈ પછી નિરાતે જીવવું, જીવતા જવું, અનુભવો લેતા જવું ને આપણને પ્રતિકૂળ માણસ કે પરિસ્થિતિ આવે તેને શિરોધાર્ય ગણી માફી બક્ષતા જવું। જો આપણે વિચારીએ તો જિંદગી એ ક્ષમાની કે માફીની સાહસ યાત્રા જ છે। જૈનો દર વર્ષે આ પર્વ ઉજવે છે। આ પર્વ તો સૌએ દરરોજ ઉજવવા જેવું જ છે। આજના સંઘર્ષમય જીવનમાં દરેક ઘટના કે પરિસ્થિતિને સાપેક્ષતાથી નિહાળવાની જરૂર છે। પ્રત્યેક માનવીએ બીજા માનવીની સાથે સહિષ્ણુતા અને સહનશીલતા કેળવવાની જ છે। આ જ સાચો જીવન ધર્મ છે। આ ધર્મને એક જ સૂત્રથી વર્ણવવાનો હોય તો આમ કહી શકાય, જીવો અને જીવવા દો, ભૂલી જાઓ અને માફ કરો। જીવન ધર્મ અંગીકાર કરનારે શું કરવાનું છે? ભૂલોને માફ કરતા શીખવાનું છે। જીવનનું મહાન કર્મ છે હોવું, કરવું, ચલાવી લેવું અને ચાલતા થવું। આથી જ કહેવાયું છે, જીહવારૂપી ધનુષ્ય પર ક્ષમાનું બાણ ચઢાવીને તન્મયતાપૂર્વક નિશાન તાકવાથી તે વ્યાપક તત્વ હસ્તગત થાય છે। આ સંસારમાં સૌથી વિકટ વસ્તુ મનુષ્ય મનુષ્ય વચ્ચેનો સંબંધ છે। આ સંબંધ કઈ રીતે બંધાય છે, કઈ રીતે વિકસે છે અને કેવો અચાનક વણસે છે એના કોષ્ટક માંડવા સાચે જ મુશ્કેલ છે। જ્યારે સંબંધો વણસે ત્યારે આપણે આકળા, ઉતાવળા, બાવરા અને બેબાકળા બની જઈએ છીએ, આક્રમક અને જનુની બનીએ છીએ। આસપાસના પ્રત્યેક જણ આપણી અપેક્ષા મુજબ જ વર્તે તેવી છાની વામણી ઈચ્છા રાખીએ છીએ। પૂર્વગ્રહ અને વૈરની અનિષ્ટ ભાવના મનમાં દ્રઢીભૂત કરીએ છીએ અને અંતે આપણે કોઈના પણ થતા નથી અને આપણા પણ રહેતા નથી। આપણે ઔદાર્ય ભાવ કેળવીને સ્થિતપ્રજ્ઞ રહીને ભૂલી જઈ માફ કરવાની વૃત્તિ કેળવવાની જરૂર છે। સમસ્ત સમષ્ટિ પ્રત્યે જો આવો ભાવ કેળવાય તો વ્યક્તિ નરમાંથી નારાયણ બની જાય। આપણો ધર્મ પણ કહે છે, ક્ષમા કે માફીથી વધીને સંસારમાં કોઈ તપ શેષ નથી। ક્રોધ અને વૈરભાવનાથી મનુષ્યની શારીરિક અને આત્મિક શક્તિનો હ્રાસ થાય છે। ક્ષમા કે માફીના સાગરનું ઝરણું પ્રત્યેક વ્યક્તિના મનમાં વહેવું જ જોઈએ। આથી કવિ કહે છે, માફી રૂપી વર્ષાએ વયો તારો પ્રભાવ, દેવોના ભંડારમાં હવે નહીં વર્તાય તારો અભાવ। માફી બક્ષવી એ મનુષ્ય આત્માનું ઉચ્ચતમ ભૂષણ છે। ક્રાઇસ્ટને જ્યારે વધસ્તંભ ઉપર લઈ જવાતા હતા ત્યારે તેમના અંતિમ શબ્દો આ પ્રમાણે હતા, હે ઈશ્વર તેમને માફ કરજે કારણ કે તે લોકો શું કરે છે તેની

0: તેમને ખબર નથી મહાત્મા ગાંધી કે મહાવીર, બુદ્ધ કે ક્રાઇસ્ટ જેવા પરમ આત્માઓ સાચા અર્થમાં ક્ષમાના પૂજારી હતા. આપણે પણ તેમના જીવનનો એ મહાન ગુણ અપનાવવો જ જોઈએ.
1: ભૂલી જઈ માફ કરીએ. શ્રોતા મિત્રો, અમૃતધારામાં હમણાં જ આપે તેજની મહેતા પાસેથી આ વક્તવ્ય સાંભળ્યું. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.
2: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત. પ્રથમ સાંભળીએ ઘરાના ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. આ ગીતના સંગીતકાર છે રવિ.

ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ ફિર વહી દિલ લાયા હું ફિલ્મનું ગીત. આ ગીતના સંગીતકાર છે ઓપી નૈયર.

પ્રોફેસર ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીતકાર હતા શંકર જયકિશન. હવે સાંભળીએ સૂરજ ફિલ્મનું ગીત ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. આ ગીતના સંગીતકાર છે શંકર જયકિશન.

હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં અંતિમ ગીત સાંભળીએ ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. ફિલ્મ છે તીન દેવી, સંગીતકાર છે એસ ટી બર્મન.

0: सम्मुखं चतुश्चत्वारिंशदधिकद्विशत धावनाङ्कानां लक्ष्यं स्थापितमासीत्। प्रत्युत्तरे हैदराबाद्दलं केवलं 96 अधिकैकशतं धावनाङ्कानेव अवाप्नोत् इति वार्ताः।
1: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 328મો મણકો ગાયક કલાકાર ભૂપેન્દ્રસિંહના સ્વરમાં.

હમણાં જ આપ ગાયક કલાકાર ભૂપેન્દ્ર સિંહના સ્વરમાં શ્રી રામચરિત માનસ કાન શ્રેણીનું 328મું મણકું સાંભળી રહ્યા હતા. સંગીતની યોજક હતા સતીશ ભાટિયા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો થોડી જ વારમાં.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જલકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. આઈપીએલ ક્રિકેટની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય. હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર વિસ્તારમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મેળવી હતી, જેમાં 4 સિંહબાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. તેની વિગતો વન પર્યાવરણ અગ્રસચિવ ડોક્ટર વિનોદ રાવે આપી હતી. ગીરગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિમીની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને તેમનામાં કોઈ અન્ય બીમારીના લક્ષણો જણાઈ નથી આવ્યા. અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરીક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડની યોજનાના નિયમોમાં ખેડૂત હિતલક્ષી સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે. 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય. એ ખૂબ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે, તેને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. હવેથી ખેડૂતો એનો લાભ લઈ શકશે. તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગરના કલોલના વડસર ખાતે નવનિર્મિત તળાવનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ નવનિર્મિત વાંચન ખંડનું ઉદઘાટન કરશે. શ્રી શાહ ટોયોટા કિલોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર દરમિયાન પણ ઉપસ્થિત રહેશે.
2: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ્ય પંચાયત કચેરીનું ઉદઘાટન કરશે. તેઓ ભોયણ મોટી ખાતે પ્રાથમિક શાળાનું ઉદઘાટન અને જલુંદ ખાતે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરશે. બપોર બાદ તેઓ સરઢવ ખાતે પુસ્તકાલયનું ઉદઘાટન તેમજ સોનીપુર ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા, તળાવ, પ્રાથમિક શાળા અને કલોલ તથા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયા ધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. હિના મોદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: બનાસકાંઠાના મુખ્ય વ્યાપારી મથક ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ સ્થાનિક હસ્તકલાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે. આ અર્બન હાટમાં પટોળા, પેચવર્ક, ભરતકામ અને ટેરાકોટા જેવી પરંપરાગત કલાના કલાકારોને પોતાનું ઉત્પાદન પ્રદર્શિત કરવા અને વેચવા માટે કાયમી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે, જે અંતર્ગત આગામી તારીખ 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો આ 12 વર્ષોમાં થયેલા પરિવર્તન અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા સંવાદ કરશે. આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યભરમાં 1 પેડ માં કે નામ અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે. 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકીને સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે અને આ સાથે જ પ્રગતિ પથ યાત્રા પણ યોજાશે. 12 થી 20 જૂન દરમિયાન સેવા સેતુ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરાશે. રાજ્યભરમાં ખેડૂતો માટે 1000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને પ્રદર્શન યોજાશે. આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની પૂર્ણાહુતિ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIRNews_ABID ફોલો કરશો. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે. કોંગોમાં ઇબોલાના અસર જોવા મળી રહી છે ત્યારે એક વેપારી કોંગોથી મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમને તાવ આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ વેપારીને સુરક્ષાની દ્રષ્ટિએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વેપારીના સંપર્કમાં આવેલા અન્ય 2 વ્યક્તિઓ અને અન્ય 1 ડોક્ટરને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્યમંત્રીના જણાવ્યા મુજબ ઇબોલાનો કેસ પોઝિટિવ નથી આવ્યો, સેમ્પલને પુણે મોકલી આપવામાં આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા તથા ખેડૂત કુટુંબોને આર્થિક સહાય થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 1 ફેબ્રુઆરી 2019થી અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત કુટુંબોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં 88000થી વધુ ખેડૂતોએ તેનો સીધો લાભ લીધો છે. આ મુજબ સરકાર ખેડૂતોને ખેતી ક્ષેત્રે આર્થિક સહાયમાં સરકાર મદદરૂપ પુરવાર થઈ રહી છે તેમ તાપીના ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું હતું.
3: ભારત સરકારશ્રીની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબને દર 4 મહિને 2000 રૂપિયાના 1 હપ્તા પ્રમાણે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અત્રેના તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 88000 કરતા પણ વધારે ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ ખેડૂત કુટુંબોને વાર્ષિક 52.80 કરોડથી પણ વધારે સહાયની રકમ ભારત સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવી રહેલ છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ કરી આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા Akashwani@90sugam સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બીરેન પુરોહિત, અર્ચિત પાટડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને બિરાન દેશા દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમનું સંગીત નિદર્શન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવ્યું. આકાશવાણીના ભૂતપૂર્વ અધિકારીઓ અને હાલના ફરજ પરના અધિકારીઓ સહિત આકાશવાણીમાં કામ કરતા કર્મચારીઓ સહિત શ્રોતાઓએ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. IPL ક્રિકેટ એલિમેન્ટરમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવ્યું. ન્યૂ ચંદીગઢમાં પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 243 રન બનાવ્યા, જેના જવાબમાં હૈદરાબાદ છેલ્લી ઓવરમાં 196 રનમાં ઓલ આઉટ થઈ ગયું. રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી. આવતીકાલે ટુર્નામેન્ટના બીજા ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે ટકરાશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં

0: એ ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતાઓ, રજૂ કરીએ છીએ અમારી આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની માહિતી.

હવે પછી એટલે કે 7:25 ભક્તિ સંગીત આપ સાંભળશું. 7:45 ગુજરાતી સમાચાર તથા સમાચાર વરવાદ આપ સાંભળશું. 8:00 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ભક્તિ સંગીત સાંભળશું. 8:15 8:30 થી 10:00 સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

સવારે બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, ત્યારબાદ 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમ આપ સાંભળશો. 11 વાગ્યાથી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમોનો આનંદ આપ લેશો.

બપોરે 12:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી મહિલા જગત કાર્યક્રમ સહ પ્રસારિત કરીશું. સુગમ સંગીત આપ સાંભળશો 1:10 તથા જય જવાન હિન્દી ફિલ્મ સંગીત 1:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

બપોરે 2:15 હિન્દી સમાચાર, 2:30 સાંજના 5 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળશો. સાંજના 5 વાગ્યા હિન્દી સમાચાર, 5:30 ફિલ્મ સંગીત આપ સાંભળશો. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 5:30 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. ભક્તિ સંગીત સાંભળશો 6 વાગ્યે. યુવાણી કાર્યક્રમ 6:30 તથા કિસાનવાણી કાર્યક્રમ 7:20.

રાત્રિના 9:15 મિનિટથી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો 11 વાગ્યા સુધી. રાત્રિના 11 વાગ્યે અંગ્રેજી તથા હિન્દી સમાચાર આપ સાંભળશો.

તો શ્રોતા મિત્રો, આ હિતી માહિતી અમારા આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર

ગાયક કલાકાર આસિત દેસાઈના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ભજન. હવે સાંભળીએ ગાયક કલાકાર મનહર ઉદાસના સ્વરમાં

સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર સાંભળશો થોડી જ ક્ષણોમાં.

0: આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષાદળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. સિક્કિમ આ પુરસ્કાર મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વમાં 3જું રાજ્ય બનશે. રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ એ દેશના કોઈપણ પોલીસ દળને આપવામાં આવતો સર્વોચ્ચ ઔપચારિક સન્માન છે, જે અસાધારણ સેવા, અટલ શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. સિક્કિમ પોલીસના 400 ગૌરવશાળી સૈનિકો, એક વરિષ્ઠ પોલીસ અધિક્ષક સરના અધિકારીની આગેવાની હેઠળ રાષ્ટ્રપતિ સમક્ષ પરેડ કરશે. આ સન્માન સિક્કિમ પોલીસના બહાદુર સૈનિકો દ્વારા જનતાની સેવા અને રાજ્યનું રક્ષણ કરવામાં દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા, બલિદાનને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કાના અસરકારક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે આ અભિયાન ફક્ત માળખાગત સુવિધા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જોઈએ. નવી દિલ્હીમાં 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ રાજ્યોને કચરાના વ્યવસ્થાપન સાથે જોડાયેલી યોજના અને ગોબર્ધન પ્લાન્ટના નિર્માણ જેવા કચરાના વ્યવસ્થાપન પ્રોજેક્ટને વેગ આપવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ 9 રાજ્યોમાં રેલવે, વીજળી અને માર્ગ ક્ષેત્રોમાં આશરે 30,000 કરોડના 7 મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. એક અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने शहरी क्षेत्रों, आवासीय परिसर और सार्वजनिक संस्थानों में छतों पर सोलर पैनल लगाने को बढ़ावा देने पर बल दिया. सड़क और बंदरगाह संपर्क परियोजनाओं की समीक्षा के दौरान प्रधानमंत्री ने वाधवन बंदरगाह को आधुनिक मल्टी मॉडल लॉजिस्टिक हब के रूप में विकसित करने पर जोर दिया. केन बेतवा नदी अंतर संबंध परियोजना की समीक्षा करते हुए प्रधानमंत्री ने कहा कि केन बेतवा परियोजना अन्य राज्यों के लिए अंतरराज्य जल विवादों के समाधान का आदर्श मॉडल है. श्री मोदी ने सहयोग, समय पर मंजूरी, प्रौद्योगिकी आधारित निगरानी और मिशन आधारित कार्यान्वयन के माध्यम से अंतरराज्य जल समस्याओं के समाधान पर बल दिया. राज्यों को ऐसे ही अवसरों की पहचान करने के लिए प्रोत्साहित किया गया जहां नदी अंतर संबंध, जल संरक्षण, भूजल पुनर्भरण और कुशल सिंचाई को एकीकृत तरीके से अपनाया जा सके. अनुपम मिश्र, आकाशवाणी समाचार.
0: બેઠકની શરૂઆતમાં કેબિનેટ સચિવે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર રાજ્ય સ્તરે સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે માસિક સમીક્ષા પ્રણાલી પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આશરે 12 જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણ કુંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર યુરોપિયન સંઘના વિદેશમંત્રીઓની

0: અનૌપચારિક બેઠક જીમ્સમાં ભાગ લેવા માટે સાયપ્રસ પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રીએ યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ કાજા કલ્લાસ અને સાયપ્રસના વિદેશમંત્રી ડોક્ટર કન્સ્ટેન્ટિનોસ કોમ્બોન્સનો આમંત્રણ બદલ આભાર માન્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. 2 દિવસીય આ કાર્યક્રમમાં વિષયોની ચર્ચાઓ, રાજ્યવાર ભાગીદારી અને મહત્વપૂર્ણ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર પ્રસ્તુતિઓનો સમાવેશ થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદનો ઉદ્દેશ આગામી ખરીફ ઋતુ માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કૃષિ સંસ્થાઓ અને અન્ય હિતધારકો ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈએન ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા હેન્ડલ aiinnews_abadને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી છે. આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી સરકારની 11 મેના રોજની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર છે, જેમાં સરહદ પર વાડ અને સંબંધિત માળખાગત પ્રોજેક્ટ્સ માટે 45 દિવસમાં 600 એકર જમીન ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારે સરહદ સુરક્ષા દળ ચોકીઓ અને કાંટાળા તારની વાડના નિર્માણને સરળ બનાવીને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે સઘન પગલાં શરૂ કર્યા છે, જે સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ વધારશે. તેમણે 9 જિલ્લાઓમાં દળને ટ્રાન્સફર કરાયેલી જમીનનો વિગતવાર ચાર્ટ પણ રજૂ કર્યો હતો. દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. તેને બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદો અને ઈદગાહોમાં ખાસ નમાઝ માટે પહોંચી રહ્યા છે. શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ અલ અઝહા બકરી ઈદની નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે. સંદેશામાં તેમણે કહ્યું કે આ તહેવાર ભક્તિ, બલિદાન અને નિઃસ્વાર્થતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ તહેવાર નાગરિકોને માનવતા, ખાસ કરીને વંચિતોની સેવા કરવા પ્રેરણા આપે છે. તેમણે નાગરિકોને સમાજમાં પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તેમના સંકલ્પને મજબૂત બનાવવા વિનંતી કરી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં કેરળમાં વિજયના ઘરે ઈડીએ પાડેલા દરોડા, ઈસીને એસઆઈની કામગીરીનો અધિકાર, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, કેરળમાં વિજયનના ઘરે દરોડા, ઈડી પર પથ્થરમારો. સંદેશ પ્રથમ પાને લખે છે, ઈસીને શહેરની કામગીરીનો અધિકાર સુપ્રીમ. ફૂલચાપની હેડલાઇન છે, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્રનો પર્દાફાશ. ઈરાનની શરતો સામે ટ્રમ્પ જીદે, ભારતના શાંતિ મંત્રણા ફરી અટકાવાય. આ હેડલાઇન છે નવગુજરાત સમયની.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: 354.6 મીટર્સ એટલે કે 800

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે આ દેશભક્તિ ગીત સાંભળ્યું. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 8 વાગે હિન્દીમાં અને 8:15 અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: બેટા, મેં કલ અપને ભતીજે કે ઘર હોકે આયા, દેખ કર હેરાન રહ ગયા કે વો લોગ દિન ભર એસી ચલાતે હૈ, રોજ વોશિંગ મશીન ચલાતે હૈ, ઘર મેં દો દો ફ્રિજ હૈ, ફિર ભી ઉસકા બિજલી બિલ પતા હૈ કિતના આતા હૈ? ઝીરો. મેને પૂછા તો ભતીજા બોલા, ચાચા જી, સબ ઉપર વાલે કી દયા હૈ.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળશો થોડી જ ક્ષણોમાં.

એફએમ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતાઓ, પ્રસ્તુત છે આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

ગુલમહોર કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ તેરા જાદુ ચલ ગયા ફિલ્મનું ગીત. ગાયક કલાકાર વિનોદ રાઠોડ, ફરીદા, નીતિન, શંકર અને સાથીદારોના સ્વરમાં આ ગીત.

હસરત જયપુરીની રચના સાંભળી ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. ફિલ્મ છે તેરે ઘર કે સામને. આ ગીતના સંગીતકાર એસ ડી બર્મન.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો. પોલીસ?
1: મિસ સીમા?
3: જી.
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
6: કેમ પણ હું.
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
6: ડિજિટલ અરેસ્ટ?

0: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
0: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
0: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
1: હાય.
3: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
4: ગાયક કલાકાર અલકા યાજ્ઞિક, સાધના સરગમ અને સપના મુખર્જીના સ્વરમાં સાંભળીએ ત્રિદેવ ફિલ્મનું ગીત. આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી.

સૂર્યા ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર અલકા યાજ્ઞિકના સ્વરમાં, અને હવે સાંભળીએ ગાયક કલાકાર મન્ના ડેના સ્વરમાં તેરે મેરે સપને ફિલ્મનું ગીત.

ઉત્સવ ફિલ્મનું ગીત સાંભળીએ ગાયક કલાકાર લતા મંગેશકર અને આશા ભોસલે નાશ્વરમાં. ગીતકાર છે વસંત દેવ અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે 102.3 મેગાહર્ટઝ પર. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ શ્રવણ માધુરી કાર્યક્રમ. શ્રવણ માધુરી કાર્યક્રમમાં આજે સુગમ સંગીત સાંભળીશું. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર સોલી કાપડિયાના સ્વરમાં આ ગીત.

0: ગાયક કલાકાર દીપાલી સોમૈયાના સ્વરમાં ગરબો સાંભળી રહ્યા હતા.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ,
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: સાંભળીએ ગાયક કલાકાર રાસ બિહારી દેસાઈ અને વિભા દેસાઈના સ્વરમાં ગરબો.

શ્રોતા મિત્રો, શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતાઓ, હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળશો થોડી જ ક્ષણોમાં.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: સહિયાર કાર્યક્રમની રાહ જોતી સૌ વાલી બહેનો અને સર્વે શ્રોતાઓને કૃપા જીવરાજાની
4: અને ભાવના દોશીના નમસ્કાર. આપનું આપના મનપસંદ કાર્યક્રમ સહિયારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કૃપાબેન, ઉનાળાની આ સિઝન આવી ગઈ છે અને વેકેશનનો પણ માહોલ છે, એટલે ઘરમાં બાળકોને રજાઓ હોય અને કંઈક કંઈક અવનવી પ્રવૃત્તિઓ આપણી બહેનો કરી રહી હશે.
3: હા, અને સાથે સાથે અથાણા પણ છે,
4: હા,
3: તો એ પણ એમાં પણ વ્યસ્ત હશે બહેનો.
4: હા, અને બહેનો છે ને એની જવાબદારી બાળકો પ્રત્યે પણ હોય છે, એટલે વેકેશન હોય એટલે બાળકોને પણ સાચવવાના હોય, તો આ બધી જ પ્રવૃત્તિમાં આપણી બહેનો વ્યસ્ત હશે.
3: અને એમને ભણવાનું તો અત્યારે બંધ હોય તો વિવિધ પ્રકારની કઈ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાને એક મોટું કામ થઈ જાય છે. ઓ ભાવનાબેન,
4: હા. અને કૃપાબેન, ત્યારે છે ને વિચાર આવે કે આપણું બાળક ઘરે હોય છે ત્યારે આપણે એને કઈ રીતે સાચવવું એ આપણે વિચાર કરતા હોઈએ છીએ, તો શાળામાં જયારે એ જાય છે ત્યારે જે શિક્ષક છે એ કઈ રીતે આટલી કલાક આપણા બાળકને સાચવતા હશે.
3: અને કેટલા બધા બાળકો હોય શાળામાં.
4: હા, અને એ જવાબદારી છે ને એ ખૂબ જ મહત્વની છે, કારણ કે બાળકનું છે ને શાળાનું જીવન અને જે શિક્ષકો તેને શિક્ષણ આપે છે તેનું મહત્વ ખૂબ હોય છે.
3: અને એમના જીવનનું ઘડતર આમ કહીએ ને તો શાળાથી જ શરૂ થઈ જાય.
4: હા,
3: તો આ વાત કરીને આપે તો મને એક સરસ મજાની રચના યાદ આવી.
4: હા હા,
3: કિસીને શિક્ષક સે પૂછા,
4: હા,
3: ક્યા કરતે હો આપ, શિક્ષક કા સુંદર જવાબ, સુંદર સુર સજાને કો સાઝ બનાતા હું, નો સીખીએ પરિંદો કો બાઝ બનાતા હું,
4: ક્યા બાત,
3: ચુપચાપ સુનતા હું શિકાયતે સબકી, તબ દુનિયા બદલને કી આવાઝ બનાતા હું, સમંદર તો પરખતા હે હોંસલે કી કશ્તીઓ કો, ઓર મેં ડૂબતી કશ્તીઓ કો જહાઝ બનાતા હું, બનાએ ચાહે ચાંદ પે કોઈ બુર્જે ખલીફા, મેં તો કચ્ચી ઈંટો સે હી તાજ બનાતા હું.
4: ક્યા બાત હૈ, ખૂબ જ જે આ તમે પંક્તિઓ વાંચીને એ ખરેખર અર્થપૂર્ણ છે, કારણ કે આપણા બાળકને એક યોગ્ય નાગરિક બનાવે છે, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો સમજાવે છે, સામાજિક રીતે જવાબદારી છે એ સમજાવે છે, એ બધું જ એક શિક્ષક કરે છે. અને આપણે બહુ સાંભળ્યું છે કે એક શિક્ષક છે ને એ ક્યારેય સામાન્ય નથી હોતો, તો આવા જ એક શિક્ષક છે એ આજે આપણા સહિયર કાર્યક્રમમાં મહેમાન બન્યા છે.
3: હા, અને તે છે સોનલબેન ચોથાણી, જેઓ જસદણથી આવ્યા છે. અને તેમનો થોડો પરિચય આપું ને તો તેઓ જસદણમાં શ્રી તક્ષશિલા વિદ્યા મંદિરના પ્રિન્સિપલ છે અને શિક્ષણ કાર્યમાં તેઓ લગભગ 26-27 વર્ષથી જોડાયેલા છે. અને આ સાથે સાથે તેઓ જસદણમાં નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે અને એમાં વિવિધ નારી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ પણ કરે છે. તો આજના કાર્યક્રમમાં આપણે તેમની જીવન યાત્રા વિશે, એમની શિક્ષણ યાત્રા વિશે થોડી માહિતી મેળવીએ.
4: ચોક્કસ. સોનલબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
3: નમસ્કાર.
5: નમસ્કાર.
4: સોનલબેન, જ્યારે આપ શિક્ષિકા છો અને ઘણી બધી પ્રવૃત્તિ પણ કરી રહ્યા છો, તો સૌ પ્રથમ એ પૂછવાનું મન થાય કે જે આપની જે શિક્ષણ ક્ષેત્રની યાત્રા છે, બાળકોને ભણાવવાની યાત્રા છે, એ કઈ રીતે શરૂ થઈ?
5: આમ તો મારી શિક્ષણની સફર યાત્રા છે 1999 થી શરૂ થઈ છે. એ વખતે મેં ધોરણ 12 પૂરું કર્યું અને ઘરની પરિસ્થિતિ એવી હતી કે મોટી બેનને બીબીએ રનિંગ હતું, એટલે માતા પિતાની એવી આશા કે ભાઈ એક બેન ભણે છે તો હવે તારું છે ને બંને બહેનોનું ભણવાનું જે કઈ છે ખર્ચ ઉપડશે નહીં, એટલે તારે છે ને અત્યારે હવે સ્ટોપ કરી દેવાનું છે. પણ ત્યારે શું હોય કે આપણી હઠાગ્રહ, કારણ કે પહેલેથી ભણવાનો પૂરેપૂરો શોખ, એટલે હઠાગ્રહ એટલી ને કે કાનમાં જે ઓલી બુટી પહેરાવી હતી ને સોનાની, કાઢીને ઘા કરી દીધો અને 3 દિવસ સુધી જમી નહીં. પછી મમ્મીને એમ થયું કે નહીં ના ના હવે એને ભણવું જ છે ને તો ભણવા દો. પછી બેનને હોસ્ટેલમાં ન મૂકી અને બંને બહેનોએ અપડાઉન કરી અને બીકોમ પૂરું કર્યું અને માતા પિતાને સહાય થાય એટલા માટે નાના એવા ટ્યુશનથી શરૂઆત કરી.
4: બરાબર,
5: આવી રીતે સફર યાત્રા શરૂ થઈ.
4: બરાબર,
3: પછી આ શાળા બનાવવાનો અને એમાં કાર્યરત થવાનો વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે તમે જ્યારે કોઈ પણ નાનું કાર્ય કરો છો એ નાની જવાબદારી છે, પણ આટલી મોટી શાળા સંભાળવી એ ખૂબ કપરું કામ છે, તો એમાં કઈ રીતે જોડાયા?
5: એ સમયે 2000 ના વર્ષની અંદર મારા હસબન્ડે શાળા શરૂ કરી અને એની સાથે અમે બંને સાથે રહીને જ શાળા ચલાવતા હતા. પછી ધીમે ધીમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા એટલે બધાનું કેવું એમ થતું કે ભાઈ હવે આપણે ગામડે રહેવું નથી. એ સમયની અંદર અમરેલી જિલ્લાની લુણીધાર ગામની અંદર અમે ખૂબ સરસ શાળાનું કાર્ય ચલાવતા હતા અને સંસ્થા ચલાવતા હતા. પછી ત્યાંથી 2012માં જસદણમાં આવી અને જોઈન્ટ ફેમિલીમાં સાથે રહી અને તક્ષશિલા વિદ્યા મંદિરનો પાયો નાખ્યો અમે.
4: બરાબર, અને આટલા વર્ષથી આપ આ શિક્ષણ કાર્ય કરી રહ્યા છો, તો આપનો અનુભવ કેવો છે? અત્યારના વિદ્યાર્થીઓ કેવા પ્રકારના છે? શિક્ષણ પ્રત્યે એમનું વલણ શું છે? શું લાગે છે આપને?
5: હવે આટલા વર્ષના અનુભવ પછી એમ થાય કે શિક્ષણ જગતની અંદર આવ્યા

0: પછી એમ થાય છે કે જો બેસ્ટ એક નાગરિક તૈયાર કરવો છે, એક બાળકને તૈયાર કરવો છે, સારો સમાજ તૈયાર કરવો છે, તો આપણે પહેલા બાળકને તૈયાર કરવું પડશે.
1: બરાબર.
0: આમ તો દરેક માતા પિતાનું એવું હોય છે કે પોતાના બાળકને 5 વર્ષનું થાય ત્યાં સુધી જો એને બજારે શાકભાજી લેવા જવું હોય ને, તો એ તે પોતાના બાળકને બાજુવાળાના ઘરે પણ મૂકતા નથી. એનો
1: બરાબર.
0: માતા પિતાનો જીવ નથી ચાલતો. અને એ જ બાળકને જ્યારે સીધા જ શાળામાં શિક્ષકના હાથમાં મૂકી દે છે,
1: હા,
0: ત્યારે
1: ખરેખર.
0: આપણે એક શિક્ષક તરીકે વિચારવાનું ઈ જ રહે કે એને આપણા શિક્ષક પ્રત્યે કેટલો વિશ્વાસ છે, કે જે પોતાના બાળકને ક્યાંય 5 મિનિટ રમવા નહીં મૂકે, પણ એ બાળકને ડાયરેક્ટલી 5 કલાક માટે શાળામાં મોકલી દે છે.
1: બરાબર.
0: એટલે પહેલા તો એ માતા પિતાના વિશ્વાસને લઈને જ આપણે એ બાળકને તૈયાર કરવાનું છે, એક સારો નાગરિક બનાવવાનો છે. ત્યારથી એવું એક આપણો ઓપિનિયન હોય છે ને, શિક્ષક એ રીતે ચાલે છે.
1: અને આપ અત્યારે જે આ શિક્ષણ કાર્ય ચલાવો છો, તો એમાં અને જે પહેલાની શિક્ષણ પદ્ધતિ, જ્યારે આપ નાના હો અને જે શિક્ષણ કાર્યમાંથી પસાર થયા હો, એમાં કેટલો તફાવત છે? કારણ કે ત્યારની જે પરીક્ષા પદ્ધતિ કહો, શિક્ષણ પદ્ધતિ કહો, વાંચન પદ્ધતિ કહો, એ એકદમ અલગ હતી. અને હવેનો જે યુગ છે ને, એક સ્પર્ધાત્મક યુગ છે, જેમાં તમારે સતત એક વર્તમાન સાથે જોડાયેલા રહેવું પડે. કંઈક ને કંઈક નવું આપણે પણ પહેલા શીખવું પડે, પછી તમે બાળકને શીખવી શકો. તો એ તમે કઈ રીતે મેનેજ કરો છો, અને એમાં કેવો તમને તફાવત જોવા મળે છે?
0: હવે આમ ગણીએ તો આજથી 20 વર્ષ પહેલાનું શિક્ષણ અને અત્યારનું શિક્ષણમાં બહુ બધો તફાવત છે. કારણ કે ત્યારનું શિક્ષણ એવું હતું કે બાળકને શાળાની અંદર ભણવા બેસાડી દીધું, એટલે માતા પિતા પોતાની રીતે કામ કરતા હતા, અને બાળક શાળાએ ગયું એટલે પછી 2-4 વર્ષમાં એ બાળક પોતે જાતે લેશન કરશે અને બધું જાતે કરતા શીખે છે. જ્યારે અત્યારનું બાળક એવું છે કે માતા પિતાએ જ્યારે શાળામાં એને મૂક્યા પછી પણ માતા પિતાની પૂરેપૂરી જવાબદારી છે કે બાળકને હોમવર્ક કરાવવું. શાળાએ ગયા પછી અત્યારનું શેડ્યુઅલ પણ શાળાનું એવું હોય છે કે કંઈક ને કંઈક પ્રવૃત્તિ શાળામાંથી અન્ય પ્રવૃત્તિ કહેતા હોય, અને માતા પિતાને પણ આમ જોતા એવું લાગે કે મોડર્ન માતા પિતાને પણ સાથે અભ્યાસ
1: કરવું
0: કરવો
1: છે.
0: પડે છે, જે એને પહેલાના સમયમાં નહોતો કર્યો.
1: બરાબર.
2: એટલે એમને પણ શીખતા રહેવું પડે છે
0: હા
2: સાથે સાથે, અને બાળકોને પણ
0: હા હા
2: શીખવાડતા રહેવું પડે
0: શીખવાડતા
2: છે.
0: રહેવું પડે છે.
1: અને કૃપાબેન, આપણે કોઈ પણ મોટી વ્યક્તિને જોઈએ ને, તો એના જીવનમાં એ સૌથી વધારે યાદગાર સમય છે ને, એ એના બાળપણનો હોય છે. અને એ ક્યારેય પોતાના શિક્ષકને નથી ભૂલતા,
2: હા
1: કે કોઈ પણ એને યાદ કરવાનું કે સફળતાની વાત આવે તો એ સૌ પ્રથમ પોતાના શિક્ષકને જ યાદ કરે છે. અને સોનલબેન, બીજી પણ એક વાત મને પૂછવાનું મન થાય કે માતા પિતાની જે અપેક્ષા હોય છે કે પોતાનું બાળક આ રીતે ભણે, આટલું આગળ આવે, એના વિશે થોડુંક વાત કરો.
0: જ્યારે તમે આ વાત કરો છો ત્યારે મને એક વસ્તુ આજના વાલીઓને કહેવાનું મન થાય કે અત્યારના વાલીશ્રીઓ છે એ પોતાના બાળકને ભૌતિક સુવિધાઓ ખૂબ જ પૂરી પાડે છે,
1: બરાબર,
0: પોતાના બાળકને સમય આપતા નથી. એટલે આજ તો આજના સમયમાં ખાસ તો આપણે આપણા બાળકને મિલકતના વારસદાર નહીં પણ સદગુણના વારસદાર બનાવવાની જરૂર છે. કારણ કે અત્યારના માતા પિતા મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, અને પોતાના ઘરકામમાં પણ એટલા બધા વ્યસ્ત છે કે બાળકને ભૌતિક સુવિધાઓ બધું પૂરી પાડશે પણ એના માટે સમય કાઢી શકતા નથી. તો આજના વાલીશ્રીઓને ખાસ તો એ જ કહેવાનું થાય. અને બીજી એક વસ્તુ એ પણ કહેવાનું મન થાય કે આજના પેરેન્ટ્સ છે ને, એ પોતાના બાળકની સરખામણી છે ને અન્યના બાળકની સાથે બહુ જ કરતા હોય છે. બાજુના ઘરેના બાળકોની અથવા તો પોતાના નાના મોટા ભાઈ બહેન હોય ને, તો એની પણ બહુ સરખામણી કરતા હોય છે. એટલે ત્યારથી જ બાળક નાનું હોય ને, ત્યારથી જો 2-3 ભાઈ બહેન હોય અને એકાદ ભાઈ બહેન હોશિયાર હોય, તો તરત જ સરખામણી કરશે. એટલે પેલા બાળકને શું થાય કે નાનપણથી જ એને નેગેટિવ વિચારો આવી જાય છે, અને ખરેખર એની અંદર જે છુપી શક્તિ છે ને, એ પોતે બહાર કાઢી શકતા નથી. પછી થાય એવું કે ઘણી વખત એક ઘરેથી જ્યારે માતા પિતા નેગેટિવ કે શાળાની અંદર ઘણી વખત શિક્ષક પણ આવું જ વર્તન કરતા હોય છે કે શિક્ષક પોતે પણ બીજા બાળકો સાથે સરખામણી કરે છે. જ્યારે બંને બાજુથી એ બાળકને નેગેટિવ પોઈન્ટ મળે ને, એટલે એ બાળકનો ખરેખર જે વિકાસ થવાનો છે ને, એ નથી થઈ શકતો અને રૂંધાઈ જાય છે. એટલે મારું કહેવાનું ખાસ એ જ છે કે દરેક બાળકની અંદર છે ને ઈશ્વરે કંઈક ને કંઈક શક્તિ છુપાયેલી ઉપરથી મોકલા જ છે. એ રીતે તો પછી માતા પિતાએ એની અંદર જે કાંઈ શક્તિ છે ને, એ શક્તિને ખીલવવાનો પ્રયાસ કરે, અને બાળક છે એ કંઈક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે.
1: બરાબર.
3: અને દરેક બાળક તો કઈ ડોક્ટર કે એન્જિનિયર બનવાનું નથી, પરંતુ એનામાં કઈક ભગવાને મૂકેલું છે તો એ પ્રમાણે એનો વિકાસ થશે.
1: અને અત્યારના સમયમાં આમ જોઈએ ને તો ઘણા બધા વિકલ્પો પણ ઉપલબ્ધ છે, જેમ કે તમારી પાસે ઘણી બધી પસંદગીઓ છે, કયા કોર્સમાં જવું, કયા કોર્સમાં જઈને પણ તેમાં વિવિધ પ્રકારના અલગ અલગ ક્ષેત્રમાં તમે તમારી કાબેલિયત કરી શકો. તો એ પ્રમાણેની સ્કિલ જો તમે ડેવલપ કરો ને તો એ ખરેખર બાળકને વધારે મદદરૂપ થઈ શકે એવું મારું માનવું છે. તો આ બધા વિશે પણ આપણે માહિતી અને માર્ગદર્શન આપણા શાળા લેવલે આપી શકીએ એ વિશે શું આપના મંતવ્યો છે? જેમ કે બાળકમાં કઈ સુષુપ્ત શક્તિ છે તો માતા પિતા ઘણી વાર સમજી નથી શકતા, તો શાળામાં એ શિક્ષકોની કઈ રીતે જવાબદારી બને છે?
0: હવે ઘણી વખત બાળકનું કેવું હોય છે કે શિક્ષક ક્લાસ લેતા હોય ને, બાળકને માનો કે એકાદ બાળક એમાં એવું હોય કે એને ચિત્રમાં જ રસ છે, તો ગણિતનો વિષય ચાલુ હશે ને તો એ જો ખરેખર સાચો શિક્ષક છે ને એ સમજી શકશે. અહીંયા ગણિતની પ્રવૃત્તિ ચાલતું હોય પણ એ બાળક પોતે ડ્રોઈંગ જ કરતું હોય, તો ઘણી વખત આવું બનતું હોય તો એ શિક્ષકે એના પેરેન્ટ્સને ઓફિસમાં બોલાવીને એની સાથે વાત કરવી જોઈએ. કે અને ઘણી વખત એવું થાય કે પછી એના પેરેન્ટ્સ એવું કહેતા હોય કે ભાઈ મારા બાળકને ગણિતમાં માર્ક્સ નથી આવતા એમ, પણ તો એવા માતા પિતાને આપણે શાળામાં બોલાવી અને એને નાનપણથી જ એને એની અંદર જે કઈ ચિત્રની કળા છે, છુપી શક્તિ છે, એ બહાર કાઢવા વિશે એના માતા પિતાને વાત કરીએ, એને એ પણ કહીએ કે તમે આને સરસ મજાની ડ્રોઈંગ બુક લઈ દો, અમે પણ થોડીક મદદ કરશું. અને એમ કરતા કરતા આ બાળક છે એ એમાં પણ પોતાનું કૌશલ્ય બતાવીને એક આર્ટિસ્ટ બની શકે છે.
1: હા, ખૂબ સાચી વાત છે. અને આપની જે આ શિક્ષણ યાત્રા છે એ આમ જોઈએ ને તો સરળ શબ્દોમાં તમે વર્ણવી, પણ એ ખરેખર અઘરું કાર્ય છે. અને તમારા પરિવારે એમાં કઈ રીતે તમને સહયોગ આપ્યો? કારણ કે પરિવારના સહયોગ વિના તો આ શક્ય જ નથી.
0: આ બાબતમાં તો જો હું કહું તો મારા પરિવારનો પૂરેપૂરો સપોર્ટ છે. પહેલેથી સતત મને કોઈ પણ ગ્રુપમાં જોડાવું હોય કે કઈ પણ હોય, અને શિક્ષણની અંદર પણ જ્યારે એમ કે બહેનોનું આપણું એવું હોય કે સાંજનો સમય થયો અને થાકી ગયા તો સુઈ ગયા, પણ રાત્રે ઉઠીને પણ 2 વાગે ઉઠીને પણ મને જો કોઈ બાળક મારા મગજમાં આવ્યું કે ભાઈ આ બાળકને આ જે ગઈકાલે આપણે આ શીખવું પણ એના મગજમાં બેઠું નહોતું, તો એના માટે હવે આવતીકાલે આપણે એના માટે શું વિચારવું, તો એ વિશે પણ મનોમંથન ચાલતું હોય ને હું બુક લઈને બેસી જાઉં કંઈક લખવા, કે પછી આખી રાત ક્યારેક ઘણી વખત એવું પણ મને કે લાઇટ ચાલુ રહે સવાર સુધી, પણ મારા હસબન્ડે કે કોઈ દિવસ એમ નથી કીધું, અને ખરેખર એનો પૂરેપૂરો સપોર્ટ મળેલો છે. અને કઈક એવું સોલ્યુશન હોય તો હું ઘરે આવીને તરત જ વાત કરું કે ભાઈ આજે આ બાળક એટલું હોશિયાર છે અને છતાં એના માતા પિતાની અપેક્ષા કઈક વધારે છે, તો એના માટે પણ મને ઘરેથી ઘણો બધો સપોર્ટ મળેલો છે. અને કોઈ પણ બાળક કે પેરેન્ટ્સની એની અંદરનું કઈ મનોમંથન હોય ને તો હું બીજે દિવસે કોઈ પણ રીતે એનું સોલ્યુશન કરી દેવાનું, કે જેથી કરીને માતા પિતાને પણ એના બાળક પ્રત્યે કઈ નેગેટિવ વિચાર ન આવે, અથવા તો શાળા પ્રત્યે પણ કે એના વર્ગ શિક્ષક પ્રત્યે પણ એવો નેગેટિવ વિચાર ન આવે. અને ખાસ તો આપણો હેતુ એ જ છે કે એનું બાળક છે એ વધારે ને વધારે આગળ વધે અને સારું પરિણામ લાવે, અને સાથે સાથે સંસ્કાર લાવે એ વધારે મહત્વનું છે. સંસ્કારનું સિંચન કરવું એ ખૂબ જરૂર છે, કારણ કે આપણે અત્યારે સંતાનોનું એવું લાલન પાલન થઈ ગયું છે ને કે કહેવાનું આપણને મન થાય કે સંતાનોને છે ને કેવળ ખાલી ગુલાબના છોડનો જ નહીં, ખાલી ગુલાબનો અનુભવ જ નહીં પણ એને એની સાથે સાથે એને કાંટાનો પરિચય પણ આપે.
3: બરાબર.
0: તેમને મોટર બાઈક તમે ભલે આપો પણ 10-15 કિલોમીટર ચાલી શકે ને એવી તૈયારી પણ બાળકને એવું પણ તમે શીખવો કે લાલન પાલન ભલે થાય પરંતુ સમય પાલન, વચન પાલન અને નિયમ પાલન પણ એટલું જ જીવનમાં જરૂરી છે.
3: ખરેખર. અને આ બધી આપે જે વાત કરી ને એમાં બાળકના કે વિદ્યાર્થી જે હોય એના માતાનો ખાસ ફાળો હોય છે, કારણ કે વધારે સમય બાળક છે એ ઘરમાં રહીને માતા સાથે વિતાવતું હોય છે, તો જે માતાઓ છે એને આપ શું કહેવા માંગશો કે એમણે કઈ રીતે એમની સાથે વર્તન કરવું જોઈએ, એમની શું જવાબદારી છે, એના વિશે થોડી વાત કરો.
0: આમ તો જોઈએ ને તો આમ માતાની અપેક્ષા એવી જ હોય છે કે પોતાની અપેક્ષા છે ને એના કરતા કંઈક વિશેષી બાળક પાસેથી લેવા માંગે છે, કે મારા બાળકની ક્ષમતા છે એ પ્રમાણે નહીં પણ ક્ષમતા કરતા પણ કંઈક વધુ પોતાના બાળકમાં ઈચ્છે છે. ત્યારે આપણને એના માતા પિતાને એવું પણ કહેવાનું મન થાય કે તમે છે ને ખાસ કરીને તમારા બાળકને મહેકાંગલા ન બનાવતા, પણ તમે એને થોડુંક ટાઢ તાપ ભૂખ તરસ વેઠી શકે એવા પણ બનાવો, બરાબર એને ખવડાવો પીવડાવો બધું જ કરો, પણ સાથે સાથે ખાલી આપણે એને મિલકતના વારસદાર નથી કરવાના. અને તમે તમારા બાળકની અંદર ઘણી વખત બાળક કંઈક બોલતું હોય છે ને તો મમ્મી ઘણી વખત સાંભળતા નથી હોતા, અને બેસને હવે એમ કહીને બાળકને તરછોડી દે છે, ત્યારે એમ કહેવાનું મન થાય કે નહીં, તમે ગમે એવું નાનું બાળક છે ગમે એવું તમે એની વાત પૂરેપૂરી સાંભળો. ઘણી વખત આપણે એવું પણ જોયેલું હોય છે કે એના મમ્મી મૂકવા આવતા હોય છે ને તો મમ્મીના હાથમાં મોબાઈલ હોય છે, બાળક એની પાસે બાજુમાં ચાલીને આવતું હોય છે, ત્યારે એક શિક્ષક તરીકે અંદરથી એટલો આમ ધ્રાસકો પડે ને, એમ થાય કે કમસે કમ તમે રસ્તામાં આવો છો તો તમે બાળકની સાથે વાત કરતા જાઓ, વાતો શેર કરતા જાઓ, કોઈ તમે શાળા વિશે વાત કરો કે હોમવર્ક વિશે વાત કરો કે ઘરની વાત કરો, પણ તમે જો બાળક સાથે થોડો ઘણો સમય વિતાવતા રહેશો ને તો બાળકને આમ વધારે ને વધારે પ્રોત્સાહન મળશે ને આગળ વધશે,
2: એને ખીલવાનો મોકો મળે,
0: ખીલવાનો મોકો પૂરેપૂરો મળશે.
2: તો આ ખૂબ સરસ આપ કાર્ય કરો છો, તો મને એવું લાગે છે તમે તમારી જે બધી વાતો કરીને તો તમને તમારી દિનચર્યા વિશે જાણવાનું મને મન થાય છે, કારણ કે આ જે બધી તમે પ્રવૃત્તિઓ કરો છો ને એમાં મને એવું લાગે છે કે તમારું વ્યસ્ત ખૂબ જીવન હશે, તો એ વિશે થોડી વાત કરો. કારણ કે આજકાલ કેવું હોય છે કે લોકોને એક ફરિયાદ છે કે મારી પાસે સમય નથી, તો આપણે સમયનું આયોજન કેવી રીતે કરવું જોઈએ, કારણ કે સમય તો બધા પાસે સરખો હોય, પણ એમાંથી પણ આપણી આવી પ્રવૃત્તિઓ કરવી કઈ રીતે કરવી, અથવા આપણને કોઈ એવી ઈચ્છા છે તો આપણે એમાં મેનેજમેન્ટ કઈ રીતે કરવું?
0: હવે આમ તો મારી દિનચર્યાની વાત કરું તો સવારમાં 4 વાગ્યે તો ઉઠી જવાનું અને 5 થી 6 ડેઈલી યોગા ક્લાસીસમાં જઈને કરવાનું, જો ના જઈ શકીએ તો ઘરે પણ એટલો સમય તો વિતાવવાનો, અને ત્યાર પછી 7 વાગ્યાથી મારું કન્ટિન્યુ શાળાનું વર્ક શરૂ થાય છે તો 1 વાગ્યે પૂરું થાય છે, અને 2 વાગ્યાથી પાછું કન્ટિન્યુ શાળાએ જવાનું, પાછું 3:30 થી ક્લાસીસ ચલાવું છું, એટલે એમાં પણ બાળકોને સતત ક્લાસ હોય છે, અને ત્યાર પછી સાંજના સમયમાં 2 કલાક આમ તો વિચારીએ તો આપણા બાળકો સાથે અને ઘરના સભ્યો સાથે વિતાવીએ છીએ, પણ આ જે મારું કઈ રૂટીન લાઈફ છે ને એ રેગ્યુલર, એમાં હું કોઈ દિવસ આમ તિરાડ પડવા દેતી નથી, કારણ કે આનો સંદેશો છે ને મારે મારા બાળકોને આપવાનો છે, મારા શાળાના બાળકોને, કારણ કે બાળકો પણ ઘણી વખત એમ કહેતા હોય છે કે ભાઈ મેડમ અમે આમ ગયા ને તો હોમવર્ક ન થયું કે આમ ન થયું, અથવા ક્યારેક ખોટું પણ બોલતા હોય છે, ત્યારે બાળકોને એમ કહીએ કે જો ગમે એમ થાય પણ ક્યારેય ખોટું બોલવાનું નહીં, એમ સત્યનો આશરો લેવાનો અને જે છે એ સત્ય કયો, કારણ કે સમય છે એ બધાની આગળ છે. ઘણી વખત અત્યારે વર્તમાન સમયમાં જોઈએ ને તો આમ તો પેરેન્ટ્સ ઘણી વખત બાળકને કહી દે છે કે તમે આમ જવાબ દઈ દેજો, ત્યારે હું તો ખરેખર છે ને બાળકને જ સમજાવું છું, ભલે મમ્મી પપ્પાએ કીધું ને એ વાત સાચી હશે, પણ છતાંય બાળકને એમ જ શીખવીએ આપણે કે ભાઈ જે સત્ય છે ને એ કહી દેવાનું,
2: બરાબર,
0: કોઈ દિવસ શાળાએ આવીને ખોટું નહીં બોલો, અને જે ગુણ આપણો એક વખત આપણામાં આવ્યો અને એ છે કે જો બાળકને વાત એ કરીએ કે તમે જો 1 વખત ખોટું બોલશો ને તો તમારે 100 વખત ખોટું બોલવું પડશે,
2: બરાબર,
0: અને છતાંય ખોટું એ ખોટું જ રહેશે, એટલે કોઈ પણ તમારી અંદરની કઈ મૂંઝવણ છે જે કઈ છે શિક્ષકને એક માતા તરીકે આવીને તમારે બધી જ વાત કરવાની, તમારે ઘરની અંદર કઈ પ્રોબ્લેમ છે, હોમવર્ક નથી, કઈ નથી આવડતું કઈ, તો એક શિક્ષકને તમે બિંદાસ વાત કરો,
3: બરાબર,
2: એટલે એમ કહે ને કે બાળકો જે આપણે એમને સૂચના આપીએ ને એના કરતા એ જોઈને વધારે અનુકરણ કરીને વધારે શીખતા હોય છે, એટલે એક સાચું ઉદાહરણ આપવા માટે પણ આપણે એટલું પાલન આપણે પણ પહેલા કરતું રહેવું પડે.
0: મેડમ મોન્ટેસરીએ પણ એક આખા વિશ્વને એક શિક્ષણની અદ્ભુત દિશા આપી છે કે હે ઈશ્વર મને મારા બાળકને સમજવાની શક્તિ આપજે, એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકને આપણી સામે આવીને ઊભું રહે, અથવા ઘણી વખત એવું પણ બને કે આપણને ન જોવે ને તો એ બાળક ક્યાંક ગોતતું હોય છે, આજે આ ટીચર આવ્યા નથી, પણ ત્યારે આપણે સમજીએ અને બાળકની વ્યથા પણ જાણીએ અને બાળકની અંદર જે કાંઈ છે એને પણ શક્તિને ઓળખીએ અને વધુ ને વધુ જેટલો બાળકનો વિકાસ થાય એવો પ્રયત્ન કરીએ, અને ખાસ એક બહેનોને માતા તરીકે એક એની એવી વાત હોય છે કે અમને સમય મળતો નથી, પણ મારું કહેવાનું થાય કે ઈશ્વરે બધાને સમય સરખો જ આપ્યો છે, બધાને 24 કલાકનો સમય આપ્યો છે, પણ સમયનો સદુપયોગ કરતા શીખીએ તો ખરેખર આપણે જીવનમાં આગળ વધીશું.
2: અને આ સાથે સોનલબેન તમે અન્ય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છો. જસદણમાં જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે એમાં પણ આપ કાર્યરત છો, તો એના વિશે પણ થોડી વાત કરો.
0: હવે જસદણમાં જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે
2: જી,
0: તેમાં પણ અમે

0: જે ગરીબ વર્ગની બહેનો છે એને વર્ષની અંદર સીવણ ક્લાસ કરાવીએ છીએ,
1: જી
0: બ્યુટી પાર્લરના ક્લાસ પણ કરાવીએ છીએ, અને ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન 2 વર્ષે એકાદ વાર એ પણ કરાવીએ છીએ.
1: વાહ, એટલે ઘણી બધી પ્રવૃત્તિઓમાં એક સાથે આપ જોડાયેલા છો. અને આ સાથે આપ કહીએ ને કે શિક્ષકનું કાર્ય ક્યારેય, તમે જે વાત કરી ને કે એ સામાન્ય નથી
0: નથી
1: હોતું,
0: હોતું,
1: એનું એક
0: સાચી વાત
1: ઉત્કૃષ્ટ
0: છે.
1: ઉદાહરણ આપણે જેમની સાથે વાત કરી એમણે પૂરું પાડ્યું છે. તો આ સાથે સોનલબેન, આપણે કાર્યક્રમ પૂરો કરીએ એ પહેલા સર્વે શ્રોતાઓને આપ કોઈ સંદેશ આપવા ઈચ્છો છો?
0: હવે અંતે મને એક સરસ, આમ તો ગાવાનો મારો શોખ છે,
1: જી
0: એટલે એ શોખને લઈને એમ થાય કે એક પ્રેરણા મળી રહે એવું કંઈક હું ગીત ગાવા ઈચ્છું
1: ચોક્કસ
0: છું.
1: ચોક્કસ.

0: इन मुश्किलों से कह दो मेरा प्रभु बड़ा है।
1: वाह,
2: वाह,
1: ખરેખર આ પંક્તિમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે કૃપાબેન.
2: હા, અને એમ કહીએ ને કે શિક્ષકોનું ઋણ આપણે કોઈ દિવસ ચૂકવી ન શકીએ, તો એ ખૂબ સાચી વાત છે. અને એમણે ચીંધેલા માર્ગ પર બસ જો આપણે ચાલીએ ને તો આપણું જીવન સફળ બને એ ચોક્કસ વાત છે.
1: અને કૃપાબેન, આટલી સરસ આપણે માહિતી સાંભળી, આવી સરસ વાતો સાંભળી,
2: હા,
1: તો શ્રોતાઓ પણ કદાચ સોનલબેન સાથે વાત કરવા માંગતા હોય અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવા માંગતા હોય
2: હા,
1: તો આપણે સોનલબેનનો મોબાઈલ નંબર આપી દઈએ.
2: ચોક્કસ. સોનલબેન ચોથાણી, તેમનો નંબર છે 9879
1: 9879
2: 41894
1: 41894
2: એટલે 9879041894.
1: તો આ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અને શિક્ષણને લગતું માર્ગદર્શન પણ આપ મેળવી શકો છો. વાહ સોનલબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: અંતે આમ તો હું એટલું કહીશ કે આમ તો હું રેડિયાની દીવાની છું, કે 26 વર્ષની અંદર અત્યારે રેડિયાને જો કઈ થાય તો નવો રેડિયો મારા બીજા દિવસે મારા ઘરે આવી જતો હોય છે. તો આ 26 વર્ષથી સવારની કૃષિ માહિતી, પછી રવિવારની બાલસભા છે, બહેનોનો સહિયર કાર્યક્રમ છે, યુવાણી, અને સાંજે જોઈએ તો એ ગામનો ચોરો, આમ અનેક ગીત સંગીતથી ભરપૂર અને રેડિયોના માધ્યમ દ્વારા અમે સાંભળીએ છીએ. અને એટલું હું કહી શકું કે સાંજે આવી અને રેડિયો જ્યારે ચાલુ કરીએ ને ત્યારે એમ કે આખા દિવસનો થાક મને ઉતરી જાય છે.
1: બરાબર.
0: તો આજના દિવસે હું આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જે રેડિયો રોજ સાંભળતી હતી એ જ આકાશવાણી પર આજે મને પહોંચવાનો મોકો મળ્યો, એ મારા માટે એક ખૂબ ઉત્તમ તક મળી છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.
1: વાહ કૃપાબેન, આ વાતની તો આપણને ખબર જ નહોતી કે સોનલબેન એક શ્રોતા પણ છે. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.

નૈનેશ જાનીને આપ સાંભળી રહ્યા હતા રચનાથી મુકેશ જોશીની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઈરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે અંકલરણ પરેડ યોજાઈ હતી. સિક્કિમ આ એવોર્ડ મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વનું 3જું રાજ્ય બન્યું છે. કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોલીસ દળને વધુ નાગરિક કેન્દ્રિત બનવાનો આગ્રહ કર્યો હતો.
1: પોલીસ વ્યવસ્થા કો અધિક સિટીઝન ફ્રેન્ડલી બનાય જાના ચાહીએ તાકી સામાન્ય લોગ બિના હોય કે આપની સમસ્યા દર્જ કરા સકે. મહિલાઓ બચ્ચો ઓર કમજોર વર્ગો કે પ્રતિ સંવેદનશીલ વ્યવહાર કો ભી પ્રાથમિકતા દેની ચાહીએ. સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડ, હેકિંગ ઓર ડીપ ફેક જૈસી નઈ ચુનૌતિયા સામને આ રહી. ઇન નઈ ચુનૌતિયો સે નિપટને કે લીએ પોલીસ કો લેટેસ્ટ ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી ઓર ડિજિટલ ઇન્વેસ્ટિગેશન મે
0: તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આપત્તિ ઘટાડવામાં સિક્કિમ પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પોલીસ કલર એ દેશમાં પોલીસ દળને અપવાદરૂપ સેવા, અતૂટ શિસ્ત અને રાષ્ટ્રપતિય સમર્પણ માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના આશરે 12 જેટલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि सीएसआर पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक

0: ने भारत पाकिस्तान सीमा से जुड़े जिलों की सुरक्षा व्यवस्था की समीक्षा की। गृह मंत्रालय ने जिलाधिकारियों को ये सुनिश्चित करने को कहा है कि सीमावर्ती इलाकों में बैंकिंग लेनदेन पूरी तरह कानूनी नियमों के अनुसार हों, बड़े व्यापारिक संस्थानों की जांच और उनके आय के स्रोत की भी पड़ताल करने के निर्देश दिए गए हैं। गृह मंत्री ने साइबर अपराध रोकने के लिए 1930 हेल्पलाइन का प्रभावी इस्तेमाल करने पर भी जोर दिया। आनंद पाठक।
1: भारत अने चीने सरहदी विस्तारों में परिस्थिति की समीक्षा करी अने सुलेह शांति जाळवामां थयेली प्रगति पर संतोष व्यक्त कर्यो। बन्ने देशोए भारत चीन सरहदी बाबतों पर सलाह अने संकलन माटे कार्यकारी पद्धति की 35मी बैठक दरमियान परिस्थिति की समीक्षा करी हती। आ बैठक गईकाले बेइजिंग में योजाई हती। विदेश मंत्रालये जणाव्यु कि चर्चाओ रचनात्मक अने भविष्यलक्षी हती। बन्ने पक्षोए सीमांकन, सरहद व्यवस्थापन, मिकेनिज्म निर्माण अने सरहद पार सहयोग संबंधित मुद्दाओ पर चर्चा करी हती। રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી હતી। નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર, જેઓ સિદ્ધારામૈયાનું સ્થાન લેશે તેવી રાજકીય અટકળો ચાલી રહી છે, ડી કે શિવકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। નાસ્તાની બેઠકમાં હાજર રહેલ કેબિનેટ મંત્રીઓએ કહ્યું કે જો રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી બદલાય તો તેઓ હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। નેશનલ ટેક્સ્ટિંગ એજન્સી NTA સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા QAT UG માટેની સુધારેલી પરીક્ષા તારીખો અને પ્રવેશ કાર્ડ જાહેર કર્યા છે। આ પરીક્ષાઓ હવે 31મી મે અને 6 અને 7મી જૂને લેવામાં આવશે। આજે યોજાનારી પરીક્ષા ઈદ ઉલ અઝહાના કારણે ફરીથી યોજવાનું નક્કી કરાયું હતું। રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારોના પ્રવેશ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જે NTAની સત્તાવાર વેબસાઇટ qat.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે। જેમની પરીક્ષા આગામી મહિનાની 6 અને 7મી તારીખે છે તેમના પ્રવેશ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરાશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે CBSE ધોરણ 12ની પરીક્ષાની પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થશે। CBSE ધોરણ 12ની પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયા અંગે કેટલાક મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે। નવી દિલ્હીમાં CBSE અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન વણ ઉકેલાયેલ ન રહે તેની અધિકારીઓ ખાતરી કરશે અને તમામ સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે। દેશ વિદેશમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે। મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ સર્વને ઈદની મુબારકબાદી પાઠવી હતી। દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં ઈદની નમાઝ યોજાઈ હતી। આ પ્રસંગે નમાઝનું નેતૃત્વ કરનારા ઇમામોએ લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા અને ભાઈચારાની ભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી। દેશના અન્ય ભાગોમાં પણ ઈદની નમાઝ અદા કરાઈ હતી। આ પ્રસંગે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે। ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને ઈદ ઉલ અઝહાની લોકોને શુભેચ્છા પાઠવતા આશા વ્યક્ત કરી કે આ પવિત્ર પ્રસંગ બધા માટે શાંતિ, ખુશી અને સદભાવના લાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પ્રસંગ સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ ગાઢ બનાવશે। તેમણે દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સે દક્ષિણમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાના પ્રત્યુત્તરમાં આજે વહેલી સવારે અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે। ઈરાને કહ્યું કે તહેરાનનો તાજેતરનો જવાબ અમેરિકાને ગંભીર ચેતવણી છે અને તેની આક્રમકતા યથાવત રહેશે। બુધવારે રાત્રે અમેરિકાએ ઈરાનના લશ્કરી મથકને નિશાન બનાવતા નવા હુમલા કર્યા બાદ ઈરાને આ જવાબ આપ્યો હતો, જે અમેરિકન દળો માટે ખતરો છે। અમેરિકન દળો દ્વારા દક્ષિણ ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓના કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે। કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે તેમ સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું હતું। અધિકારીઓએ લોકોને સંબંધિત એજન્સીઓ દ્વારા જારી કરાયેલી તમામ સુરક્ષા અને સલામતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી। અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર

ઉછાળો આવ્યો છે, જેમાં બંદર અબ્બાસમાં લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ 3.75% વધીને 97.83 ડોલર પ્રતિ બેલર થયો છે, જ્યારે યુએસ ટ્રેડેડ ક્રૂડ 4% વધીને 92.22 ડોલર પર પહોંચ્યું છે. વિશ્વના તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી પુરવઠાનો લગભગ 1/5 ભાગ સામાન્ય રીતે સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ટૂંક સમયમાં સોદો થવાની આશામાં આ અઠવાડિયે તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઈરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: હેલો ફરમાઈશ કાર્યક્રમ વિવિધ ભારતી.
1: હા નમસ્તે.
0: નમસ્તે.
1: ગ્રામ સુરાના જિલ્લા રતલામ છે, શેખ હૈદર ખાન બોલ રહ્યા હું.
0: જી સ્વાગત હૈ આપકા હૈદર સાહેબ.
1: ઓર કે હાલ ચાલ મેડમ?
0: અચ્છે હૈ આપ બતાઈએ.
1: બસ બઢિયા હૈ યહાં ભી, મતલબ અભી તો થોડી ગરમી કા પ્રકોપ જ્યાદા હૈ એમપી મેં, તો લો બહોત ચલ રહી હૈ મેડમ અભી ફિલહાલ. તો
0: જહાં બાત કી જા રહી હૈ વહાં પતા ચલ રહા હૈ કે બહોત જ્યાદા તાપમાન હૈ, ઓર અલગ અલગ જગહો પર પતા ચલતા હૈ કે કિસ તરહ સે લોગ જો ઇસ ગરમી મેં બેહાલ હુએ જા રહે હૈ.
1: હા
0: તો બતાઈએ હૈદર સાહેબ, અભી જો બકરીદ હૈ, બકરીદ કો કિસ તરહ સે મના રહે હૈ આપ, ઓર ક્યા સંદેશ દેના ચાહતે હૈ બકરીદ કે મોકે પર?
1: સંદેશ તો યે દેના ચાહતે હૈ મેડમ કે મતલબ યે જો અપના ભારત વર્ષ યે તો ત્યોહારો કા દેશ હૈ, ઓર સભી કો મતલબ અપને અપને ત્યોહાર મનાને કા અધિકાર હૈ, તો શાંતિ ઓર મતલબ સ્વભાવ સે ત્યોહાર મનાએ.
0: જી બિલકુલ, બહોત અચ્છા લગા આપ અપના ત્યોહાર સુખ ઓર શાંતિ કે સાથ મનાએ, હમ યે ઉમ્મીદ કરતે હૈ. ઓર આપ હમારે પુરાને શ્રોતા હૈ, ક્યા ક્યા સુનના પસંદ કરતે હૈ વિવિધ ભારતી કે કાર્યક્રમો મેં?
1: વિવિધ ભારતી કે પ્રોગ્રામ તો મેડમ જો અભી 90 સાલ પૂરે હુએ હૈ, તો હમ તો 1980 સે આકાશવાણી પ્રોગ્રામ હૈ મેડમ.
0: 1980 સે સુન રહે હૈ?
1: હા 1980 સે સુન રહે, વો રેડિયો પે પ્રોગ્રામ સુનતે જ્યાદાતર, તો અભી ભી મેરે પાસ રેડિયો હી હૈ.
0: તો આપ બતાઈએ કોન સા ગીત સુન રહે આપકો?
1: યે રાંઝા ફિલ્મ કા ગીત હૈ, રફી સાહેબ કી આવાજ મેં યે દુનિયા મેં ફિલ્મ મેરે કામ કી નહીં.
0: બહોત હી સુંદર ગીત સુનના ચાહતે હૈ આપ, સુનિયે અપની પસંદ કા યે ગીત.

0: લતા મંગેશકરના સ્વરમાં અનામિકા ફિલ્મનું આ ગીત હમણાં પછી સાંભળ્યું.
1: પોડકાસ્ટ ઓર વાયરલ રીલ્સ કે શોર મે સોચો અસલી ઓજી કોન હૈ બોસ. રેટ્રો ઇઝ ધ ન્યુ કૂલ ઓર ઇન્ડિયા કા સબસે પહેલા ટ્રેન્ડ સેટર હૈ અપના આકાશવાણી. વહી સુકૂન વાલી વાઇબ, મ્યુઝિક ઓર સોલિડ ઇન્ફો પૂરે 90 સાલો સે નોન સ્ટોપ ટ્રેન્ડિંગ. ટ્યુન ઇન કરો, ક્યોંકિ લેજન્ડ્સ કભી આઉટડેટેડ નહીં હોતે. આકાશવાણી 90 યર્સ સે ઇન્ડિયા કી ઓરિજિનલ આવાઝ.

માય લવ ફિલ્મનું આ ગીત હતું. સ્વર આપ્યો હતો કલાકાર મુકેશે, સંગીત દાન સિંઘનું અને રચના આનંદ બક્ષીની. અને હવે સાંભળીએ કલાકાર મુકેશને પરવરિશ ફિલ્મમાં.

દોસ્તો, કાર્યક્રમના અંતમાં આપે પૂરબ પશ્ચિમ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું, કલાકાર મુકેશના સ્વરમાં. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. 5:30 થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીત. કલાકાર છે અનુપ જલોટા.

નમસ્કાર યુવાગણ, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, અને જેની આપ સૌ રાહ જોઈ રહ્યા હતા એવો આપનો ચહીતો કાર્યક્રમ યુવાણી એકવાર ફરી લઈને આવી છું હું, આપની રેડિયો મિત્ર દીપા. મિત્રો, આજના કાર્યક્રમમાં મારે આપની સાથે એક અલગ જ વિષય પર વાત કરવી છે. એક ઘટના જે આપણા સૌની સાથે બની ચૂકી છે, બની રહી છે અને આવનારા દિવસોમાં બનવાની છે. એક વસ્તુ જેની કિંમત આપણે સૌ જાણીએ છીએ, છતાંય ઘણીવાર તે આપણા માટે સાવ સસ્તી બની જાય છે અથવા આપણે એનું મૂલ્ય ભૂલી જઈએ છીએ. એક જોડાણ જે આપણા જન્મ સાથે આપણને જકડી લે છે, પરંતુ મૃત્યુ બાદ પણ આપણને છોડતું નથી. તમને થતું હશે કે દીપા આજે શું ગોળ ગોળ વાતો કરી રહી છે, સીધી વાત કરને. તો ચાલો સીધી વાત કરું. આપણે સૌએ પેલું ભજન સાંભળ્યું છે, જીતે ભી લકડી મરતે ભી લકડી દેખ તમાશા.

આ તો 100% સાર્થક છે જ, પણ આધુનિક યુગમાં આ લાઈન કંઈક આવી બને. જીતે ભી કાગઝ, મરતે ભી કાગઝ, દેખ તમાશા કાગઝ કા. અને આમાં હજી એક લાઈન એડઅપ કરીએ તો કંઈક આવી બને કે મરને કે બાદ ભી કાગઝ. બદલાતા જતા સમયની સાથોસાથ અહીં પણ અપડેટ્સ આવી છે. સ્ત્રી જ્યારે ગર્ભવતી બને અને બાળકનો જન્મ થાય તે પહેલાં જ તે કાગળોથી બંધાઈ જાય છે. આ દુનિયામાં આવતાની સાથે જ જન્મનું પ્રમાણપત્ર અને તેને આપવામાં આવતી અવનવી રસીઓની ફાઇલો, આધાર કાર્ડ, તેના અન્ય ઓળખપત્રો અને પછી તેના ચરિત્રને સર્ટિફાઈડ કરતી તેના સ્કૂલની માર્કશીટ. બીજા કેટલાય પ્રમાણપત્રો હોય છે જે માણસની ઓળખ અને તેની કાબેલિયત બતાવતી જાય છે, પરંતુ માર્કશીટ તેમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. આજની ટ્રેન્ડિંગ ભાષામાં કહું તો માર્કશીટ કોઈને જજ કરવા માટેનું ખૂબ જ અગત્યનું પાસું બની ગયું છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે એ વાત પર કે માણસ સર્ટિફિકેટથી ઓળખાય છે કે સર્ટિફિકેટ માણસથી. વિવિધ કચેરીઓમાં કામ કઢાવવા માટે તો માણસ કરતાં જે તે કાગળનું મૂલ્ય વધુ અંકાય છે. અહીં આ પ્રમાણપત્રની કિંમત ખરેખર સોના કે ચાંદી કરતાં પણ વધારે છે. જ્યારે ખરા ટાણે એકાદ સર્ટિફિકેટ મિસિંગ થઈ જાય ને, ત્યારે તેની પાછળ થતી અઢળક મુશ્કેલીઓ સામે લડવું પડે છે, અને ત્યાં તો પીછેહઠ પણ ન કરી શકાય, અને ત્યારે એ એક કાગળની ખરી વેલ્યુ સમજાય છે. જીવતો જાગતો હયાત માણસ નજર સમક્ષ હાજર હશે તોય તેને પોતાની જાતને ખરી સાબિત કરવા માટે કે પોતે જે તે નામ ધરાવે છે, જે તે સરનામે રહે છે વગેરે જેવી બાબતોની સાબિતી આપવા માટે અમુક ચોક્કસ આંકડાઓ કે આર્ટિકલ્સ ધરાવતા કાગળની જરૂર પડશે. વારસાઈના કે અન્ય કાગળો પર જ્યારે જે તે હોદ્દેદારની સહી થઈ જાય ત્યારે તો ભાઈ એ કાગળની શું કિંમત બની જાય છે ને, એ વાતથી તમે અને હું ક્યાં અજાણ છીએ. એ એક કાગળના કારણે કે તેના હક માટે જીવ આપવા લેવા સુધીની ઘટનાઓ પણ આપણે જોઈ છે, વાંચી છે કે સાંભળી છે. આ તો થઈ હયાત માણસની વાત, જે દેખાવ માત્ર પૂરતું સીમિત છે. પરંતુ જે તે વ્યક્તિના મૃત્યુ બાદ પણ એની ગેરહાજરી તે વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર નક્કી કરે છે. તેની હયાતી કે બિનહયાતી એક કાગળ દ્વારા નક્કી કરવામાં આવે છે. આવો જ એક અચરજ પામે એવો કિસ્સો થોડા જ દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બહેનના મૃત્યુ બાદ તેની હયાતી સાબિત કરતા કે તેના મૃત્યુને પુરવાર કરતા કોઈ જ પુરાવા ન હોવાથી એક ભાઈ પોતાની બહેનનું કંકાલ લઈને બેંક પહોંચી જાય છે. આવી જ રીતે બેંકમાં ખાતેદાર પોતે હાજર હોય પરંતુ તેની પાસે લાગતા વળગતા ઓળખપત્ર ન હોય તો તેની હાજરીને સાવ નકારી દેવામાં આવે છે. લાખો કરોડો રૂપિયાના વ્યવહારોની મંજૂરી માત્ર એક કાગળ નક્કી કરે છે. મિત્રો, મારી આટલી વાત પછી આપ સૌને આ કાગળ અને સર્ટિફિકેટના મૂલ્યો તો ખબર પડી જ ગઈ હશે. તો હું આશા રાખું છું કે આપ સૌ હવેથી આ તમામ કાગળિયાઓને સાચવીને રાખશો, જેથી ભવિષ્યમાં અવનવી મુશ્કેલીઓ ન વેઠવી પડે.

0: મેં ગુજરાત કા હું ગુજરાતી છું એમ તો જોવા જઈએ તો, કારણ કે અહીંયા જ આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ, પણ મારી મધર ટંગ જે છે એ મરાઠી છે, તો ઘરમાં મરાઠી ગીતોને એવી રીતે સાંભળવામાં આવતું હતું. તો તમને કદાચ ખબર હશે, ગીત રામાયણ કરીને એક કાર્યક્રમ થતો હતો મહારાષ્ટ્રમાં, તો સુધીર ફડકેજી, હા, તો એ ગીતો ઘરમાં રિપીટમાં, એટલે જ્યારે પણ એ વાગે તો એની વેટ કરતા ઘરે કે ક્યારે એ વાગશે, અને પછી એ રીતે રેડિયો ઓન કરીને ઘરે બધા એની ત્યાં બેસી રહે. તો મારી એ યાદ છે. અને સવારમાં પણ આઈ ગેસ સન્ડેના મરાઠીનો પ્રોગ્રામ આવે છે, ઇવન ગુજરાતી પણ અમે સાંભળીએ છીએ, કારણ કે ઓફકોર્સ, તો એવો એક કનેક્શન છે આકાશવાણી સાથે.
1: બહુત બહુત હી અચ્છા લગા આપ દોનો સે બાત કરકે કે આપ લોગો કા આકાશવાણી કે સાથ ઇતના જુડાવ હૈ ઓર આપને અપની ફિલ્મ મે વો એક સીન ભી ડાલા હૈ ઓર મે આપકો યહાં બતા દું કે કૃષિ આધારિત કાર્યક્રમ હૈ વો આજ ભી હોતા હૈ હર સ્ટેશન સે હોતા હૈ હર દિન હોતા હૈ
0: જી જી
1: તો યે તો મુજે બહુત અચ્છા લગા આપ દોનો સે મુલાકાત કરકે ઓર આપ કુછ અગર સંદેશ દેના ચાહે આકાશવાણી કે માધ્યમ સે તો જરૂર કહે.
2: મેં આકાશવાણી કે સભી શ્રોતાઓ કો પહેલે તો નમસ્કાર કરતા હું, ધન્યવાદ દેતા હું કે આજ હમે સુન રહે હૈ. ઓર મેં આપકો યે બતાના ચાહુંગા કે ડ્રોપ આઉટ 29 મે કો સિનેમા ઘરો મે રિલીઝ હો રહી હૈ, આપ લોગ જરૂર દેખીએ. મેં આપકો પ્રોમિસ કરતા હું કે આપ દેખ કે જૈસે અંદર ગયે હોગે વૈસે નહીં વાપસ આઓગે, ઓર આપ હમે જરૂર બતાઈએગા ફીડબેક આપકો કૈસી લગી ફિલ્મ.
1: શ્યોર. ઓર
0: જી મેં ભી સભી સે યહી અપીલ કરના ચાહુંગા કે આપ લોગો કો પસંદ આયેગી, આપ લોગો કો અગર ક્લેરિટી ચાહીએ જીવન મે લાઈફ મે તો આપકો ક્લેરિટી ભી મિલેગી. ઓર ઇસી કે સાથ બસ યહી સંદેશ હૈ કે કભી ભી ક્વિટ મત કરીએ.
1: બિલકુલ સહી કહા આપને, વો મુજે એક કવિતા કી પંક્તિયાં યાદ આ રહી હૈ, કોન કહેતા હૈ કે આસમાં મે સુરાખ નહીં હોતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો, દુષ્યંત કુમારજી કી કવિતા હૈ. આપ દોનો કા હાર્દિક ધન્યવાદ, આપ લોગ યહાં પર આયે હૈ, આપકી પૂરી ટીમ યહાં પર આઈ હૈ, ઓલ ધ વેરી બેસ્ટ. ઓર મે ચાહુંગી કી જો આપકી કામના રહી હૈ વો ભી પૂરી હો. થેન્ક યુ.
2: થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. થેન્ક યુ.
0: થેન્ક યુ.

મિત્રો, ગીત બાદ એકવાર ફરી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવનારી 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિશે, વર્લ્ડ નો ટબેકો ડે. તમાકુ એક એવી વસ્તુ છે જે તમને ધીરે ધીરે કરીને મારે છે, છતાં તેને તમે સામેથી અવકારો છો. વિશ્વ આરોગ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા સ્થાપિત વાર્ષિક વૈશ્વિક પહેલનો હેતુ તમાકુના ઉપયોગના ગંભીર સ્વાસ્થ્ય જોખમો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પાન, મસાલા, ગુટખા, તમાકુ વગેરે જેવી વસ્તુઓનું વેચાણ કરતી જે તે કંપનીઓ તેના પેકિંગ પર સ્પષ્ટ રીતે લખે છે કે આ વસ્તુ જાનલેવા છે, છતાં તેનું સેવન થાય છે અને એમાં આ બેલ મુજેમાર જેવી પરિસ્થિતિનું નિર્માણ આપણે જાતે જ કરીએ છીએ. દરેક સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતાની સાથે અથવા ફિલ્મના મધ્યાંતરના ભાગમાં તમાકુ નિષેધની એડ્સ પણ બતાવવામાં આવે છે. વિવિધ જાહેરાતો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના અવનવા પ્રયાસો ઘણી સંસ્થાઓ અને ઘણા NGO દ્વારા કરવામાં આવે છે અને તેને છોડવા માટે પણ ઘણી સંસ્થાઓ મદદરૂપ થાય છે. જ્યારે વાત વ્યસન મુક્તિની આવે ત્યારે જો તમે ખરેખર વ્યસનથી છૂટવા માંગતા હોય તો તમારા માટે અનેક દ્વાર ખુલી જાય છે જે તમારી સમક્ષ મદદનો હાથ લાંબો કરે છે.

મિત્રો, જ્યારે વાત આવે છે મદદની, ત્યારે આપણી સુપ્રીમ કોર્ટની નાલસા ક્યારેય પીછેહઠ નથી કરતી. નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, જેના દ્વારા ડોન સ્કીમ, ડોન યોજના તૈયાર કરવામાં આવી છે. હવે શું છે આ ડોન યોજના, તેના વિશે જાણીએ. ડોનનો મતલબ થાય છે એક નવી સવાર, અને તેની સાથે જ ડોન શબ્દમાં ડી એ ડબલ્યુ એન, જેમાં ડી એટલે કે ડ્રગ્સ, એ એટલે કે અવેરનેસ, ડબલ્યુ એટલે વેલનેસ અને એન એટલે નેવિગેશન. આમ આ ચાર શબ્દો જ તેનો આખો અર્થ સમજાવે છે. એક ખૂબ જ સુંદર ઉદાહરણ દ્વારા આ વાતને સમજાવવામાં આવી છે કે જ્યારે આપણે તળાવમાં પથ્થર ફેંકીએ છીએ, ત્યારે તેના દ્વારા પાણીમાં ઉત્પન્ન થતી વમળો તળાવના કિનારા સુધી પહોંચે છે. એટલે એક નાનકડો પથ્થર ફેંકવાથી આખા તળાવના શાંત પાણીને અસર થાય છે. એવી જ રીતે નશો કરનાર વ્યક્તિના કારણે આખા દેશને નુકસાન થાય છે. જે તે વ્યક્તિ નશો કરીને પોતાના સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે જ છે, અને સાથે સાથે પોતાના પરિવારને પણ તકલીફ આપે છે, અને એના પરિવારને તકલીફ થવાથી તેમના તરફથી પરિવાર, સમાજ કે દેશ માટે થતું કામ અટકે છે. નાલસા દ્વારા આના નિવારણ અર્થે નશા પીડિતોના પુનર્વસન અને કાઉન્સેલિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે. તેના દ્વારા જીવનનું પુનર્નિર્માણ કરી તેમના સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે મદદ કરવામાં આવે છે. ડોન યોજનાનો મુખ્ય હેતુ છે નિર્માણનો, ટુવર્ડ્સ અ હેલ્ધીયર, સેફર એન્ડ ડ્રગ ફ્રી ઇન્ડિયા. મિત્રો, આજના આ કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ફરી મળીશું નવી વાત, નવા વિષય સાથે. આપ સાંભળી રહ્યા હતા યુવવાણીનો કાર્યક્રમ, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રેડિયો મિત્ર દીપા.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 7 થયા છે. સાંભળીએ હિન્દી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: કાર્યક્રમમાં પ્રથમ ગઝલ સાંભળીએ જગજીત સિંહના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મિત્રો, કાર્યક્રમના અંતમાં અનુરાધા પૌડવાલ અને પંકજ ઉધાસને સાંભળીએ.

0: મિત્રો, હિન્દી ગઝલ આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.
1: મારો એક પડોશી છે જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા આરોગ્ય મંત્રીની અપીલ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયાકિનારે પહોંચ્યું અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો છે. આજે અમદાવાદના સોલા ખાતે માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલયનું લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં દેશની સુરક્ષામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
1: આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ નકસલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયો. 5 દશકથી 50 વર્ષથી નાસુર બનેલા નકસલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે.
0: શ્રી શાહ આજે નવાવાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર દેશની સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે ગાંધીનગરના સોનીપુર ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 340 કરોડ રૂપિયાના 84 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું, વર્ષ 2029 પહેલા ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું, ગુજરાતનું વિકાસ મોડેલ આજે સમગ્ર દેશમાં પહોંચ્યું છે.
1: 2029ની ચૂંટણી પહેલા ગાંધીનગરના 2 મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. હું ગાંધીનગર લોકસભાના સૌ મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક લોકસભા ક્ષેત્ર બનશે.
0: આજે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના સહયોગથી રેલવે, માર્ગ મકાન, તળાવો, પ્રાથમિક શાળા, પુસ્તકાલયોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે માયા માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. વધુ વિગતો સાંભળીએ આ અહેવાલમાં.
2: વડોદરા મહાનગરપાલિકાના મેયર પદ માટે ગીતા મકવાણા અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની નિમણૂક કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારિયાની વરણી થઈ. નવરચિત મહાનગરપાલિકામાં વાપીના મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી, જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ નિમાયા. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી, તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને વિનંતી કરી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરામાં એક શંકાસ્પદ દર્દી જણાયો હતો, જેને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બેંક સાથે 1 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડી બદલ નવસારી જિલ્લાના મેનેજરને અદાલતે 3 વર્ષની કેદની સજા ફરમાવી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વેડછા શાખાના તત્કાલીન મહિલા મેનેજર દર્શના દેસાઈએ વર્ષ 2015માં પોતાના પદનો દુરૂપયોગ કરીને બેંકના ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાંથી તેમની જાણ બહાર બોગસ લોન ઉભી કરી હતી. આ પ્રકારે તેમણે કુલ 1,18,00,000ની રકમની ઉચાપત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી જરૂરિયાતમંદ અને ગરીબોને તેનો લાભ થઈ રહ્યો છે. આવી જ એક યોજના છે એક દેશ એક રાશન. આ યોજનાથી કોઈપણ લાભાર્થી દેશમાં કોઈપણ ખૂણેથી રાશન મેળવી શકે છે. ત્યારે મૂળ રાજસ્થાનના અને હાલ સુરત રહેતા લાભાર્થી અનિતાબેને સરકારનો આભાર માન્યો.
3: મને વન નેશન વન રાશન અંતર્ગત મને રાજસ્થાનથી અહીંયા સુરત આવ્યા પછી પણ મને રાશન પ્રાપ્ત થાય છે એ માટે હું મોદીજીનો આભાર વ્યક્ત કરું. અમારા જેવા કેટલાક એવા લોકો છે જેમને આ રાશનની જરૂર છે અને બધા અહીંયા કામ કરવા આવે છે, તો એ લોકોને બી આ યોજનાનો ખૂબ ખૂબ લાભ મળે છે એ માટે તમારો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અમે લોકો.
0: પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે LPG સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું છે. CMD 23 નામનું ઈરાની જહાજ 4,000 મેટ્રિક ટન LPGના જથ્થા સાથે પોરબંદર જેટીએ લાંગર્યું છે, જેનાથી રાજ્ય સહિત દેશ માટે LPGનો પુરવઠો સુનિશ્ચિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGov ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 1,00,000 સહિત દેશભરમાં 6,00,000થી વધુ ડ્રાઈવરો આ સુવિધા સાથે જોડાયા છે, જ્યારે ટૂંક સમયમાં જ આ એપના વપરાશકર્તાની સંખ્યા 35,00,000ને પાર થઈ છે. ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઈવર્સની માસિક આવકમાં 25-30% વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને 15% બચત થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરજસ્ત સફળતા મેળવ્યા પછી હવે ટૂંક સમયમાં વડોદરામાં પણ આ સેવા શરૂ થશે. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નવસારી જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદના પવિત્ર તહેવારની ધાર્મિક આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરી. પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા સહિતના સમગ્ર જિલ્લામાં ઈદ ઉલ અઝાનો ઉત્સવ કોમી એખલાસના વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવાયો. આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે 30 મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
4: डे 1 और डे 2 में ड्राइवर तक प्रवेश करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म रहने का पूर्वानुमान है. जो डिस्ट्रिक्ट है जहाँ पे हेवी रेन पड़ की वार्निंग है वो डिस्ट्रिक्ट में अरावली, मैसाबर, दाहोद, डे 4 के लिए और डे 5 के लिए मैसाबर, दाहोद और छोटा उदयपुर और डे 6 के लिए नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट.
0: અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન કરવામાં આવ્યું. બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને નવું જીવનદાન મળ્યું. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 241 અંગદાતાઓ થતી 797 અંગો તેમજ કુલ 238 પેશીઓ મેળવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું અને દેશની સૌ પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાન વાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
1: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત પશુપાલનમાં દૂધ ઉત્પાદન વધારવાના ઉપાયો એ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના પશુપાલન વૈજ્ઞાનિક ડૉક્ટર સાગર પટેલની હરેશ પટેલે લીધેલી મુલાકાત.
2: નમસ્તે ખેડૂત મિત્રો. મિત્રો, આજે આપણે વાત કરીશું પશુપાલન વિશે. પશુપાલનનો જ્યારે આપણે વ્યવસાય કરતા હોઈએ તો આપણું પહેલું લક્ષ્ય હોય છે દૂધ ઉત્પાદન, અને એ પણ વધુ. તો એ વિશે આજે આપણે વાત કરીશું. આજે આપણા સ્ટુડિયોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના પશુપાલન વિભાગના વૈજ્ઞાનિક ડૉક્ટર સાગર એ પટેલ આવ્યા છે. તો એમની પાસેથી આપણે પશુપાલનમાં દૂધ ઉત્પાદન વધારવાના ઉપાયો એ વિશેની વાતો કરીશું. તો ડૉક્ટર સાગર, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે.
3: ખૂબ ખૂબ આભાર.
2: હવે પશુપાલનની જો વાત કરીએ તો પશુપાલનમાં દૂધ ઉત્પાદન વધારવાના જે ઉપાયોની આપણે વાતો કરવાના છીએ, તો એમાં કયા કયા મુદ્દાઓને આપણે આવરી લઈશું?
3: ખૂબ જ સરસ પ્રશ્ન છે. ખાસ કરી આપણે જો વાત કરીએ તો ભારત દેશ એ વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં સૌથી પ્રથમ એટલે કે મોખરાનું સ્થાન ધરાવે છે, અને એ આપણા માટે ખૂબ જ ગર્વની બાબત બી છે. અને વાત કરીએ તો એમાં ઉપાયોના મુદ્દામાં, તો દૂધાળા ગાય કે ભેંસ એ ઘરના કમાવ સભ્ય તરીકે ગણવામાં આવે, અને જે પશુપાલનમાં જે દૂધ ઉત્પાદનમાંથી 80% જેટલી આવક ફક્ત અને ફક્ત દૂધ ઉત્પાદનમાંથી મળતી હોય છે. અને એમાં જો આપણે સમાવિષ્ટ મુદ્દાઓની વાત કરીએ તો કહેવત છે કે કૂવાઓમાં હોય તો જ હવાડામાં આવે, એટલે કે એ બાબત એટલા માટે લાગુ પડે કે જે આપણે દૂધાળા પશુઓની પસંદગી કરવાની છે એ સારા કરશું, સારી નસ્લના પશુ હશે તો જ આપણને એમાંથી સારું દૂધ ઉત્પાદન મળશે. અને એમાં વાત કરીએ તો દૂધાળા પશુઓનું જે દૈનિક કામકાજ થતું હોય એમાં બી નિયમિતતા જળવવી ખૂબ જરૂરી છે. સાથે સાથે પશુ સાથે આપણે ખૂબ માયાળું વર્તન કરીએ કે જેથી એ આપણને સારું દૂધ ઉત્પાદન આપે. અને એના સમતોલાહાર તરીકે વાત કરીએ તો આપણે એને દાણ ખવડાવવું જોઈએ, અને એના ખોરાક તરીકે ઘાસચારો એમાં બી લીલો અને સૂકો ચારો બંનેને આપણે ટુકડા કરીને ખવડાવવું જોઈએ, અને સાથે સાથે આપણે મિનરલ મિક્સચર એટલે કે ખનિજ તત્વ બી આપણે મિક્સ કરીને ખવડાવવું જોઈએ. એના સિવાય આપણે વાત કરીએ તો જે દૂધ દહન કરીએ એ સ્વચ્છ દૂધ ઉત્પાદન હોવું જોઈએ, કે દેખીતી રીતે એમાં કોઈ કચરો ના આવવો જોઈએ. અને પછી એના સિવાય વાત કરીએ તો પશુ સંવર્ધન બી ખૂબ અગત્યનો વિષય બની જાય, અને સાથે સાથે જે પશુ રહેઠાણ છે એ બી ચોખ્ખું હોવું જોઈએ, અને ખાસ કરી જે પાણી પીવડાવીએ એ સ્વચ્છ પાણી હોવું જોઈએ, અને ખાસ કરી જે પશુ સ્વાસ્થ્ય એટલે કે પશુમાં જે રસીકરણ છે કરમિયા એ બાબતો જેવા મુદ્દા આ દૂધ ઉત્પાદનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી શકે છે.
2: ખૂબ સરસ સાગર સાહેબ આપે વાત કરી કે પશુપાલનમાં જે દૂધ ઉત્પાદન જે આપણે વધારવું છે તો એમાં આ મુદ્દાઓ આવી શકે. હવે જ્યારે આપણે શરૂઆત કરીએ પશુપાલનની, તો દૂધાળા પશુઓની પસંદગી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
3: ખાસ કરી જે આપણે નફાકારક દૂધ ઉત્પાદન વ્યવસાય માટે વાત કરીએ તો 2000 થી 2500 લીટર જે વેતરનું દૂધ આવતું હોય એવી ગાયો આપણે ખાસ કરી, અથવા તો એનાથી વધારે દૂધ ઉત્પાદન આવતું હોય એવી ગાયો આપણે પસંદ કરવી જોઈએ, તો જ આપણને એમાંથી આર્થિક રીતે ફાયદો થઈ શકે. એટલે જ્યારે બી આપણે પશુ પસંદ કરવા જઈએ તો હંમેશા બીજા કે ત્રીજા વેતરનું પશુ પસંદ કરો, કારણ કે એ જ એમાંથી જે દૂધ ઉત્પાદન આવશે ફર્સ્ટ વેતર કરતાં વધારે આવતું હોય છે. એટલા માટે આપણે ત્રીજા કે ચોથા વેતરનું પશુ પસંદ કરીએ. અને જ્યારે બી આપણે પશુની ખરીદી કરવાની થાય તો હંમેશા આપણે 4 ટંકનું એટલે કે 4 વેળાનું દૂધ આપણે નજર સામે કાઢી અને એનું ઉત્પાદન જોઈએ, પછી જ પશુ આપણે પસંદ કરવું જોઈએ. અને 4-4 આંચળ ચાલુ હોવા જોઈએ કે જેમાંથી દૂધ વ્યવસ્થિત આવતું હોય અને આપણે આરામથી એ દૂધ કાઢી શકીએ. અને જ્યારે બી આપણે દૂધ કાઢતા હોઈએ તો પશુ એકદમ એગ્રેસિવ એટલે કે ભડકી ના જવું જોઈએ, નહીં તો આપણને દૂધ કાઢવા નહીં દેશે. એટલે માયાળું વર્તન કરતું પશુ આપણે પસંદ કરવું જોઈએ. સાથે સાથે જે પશુના શરીરની વાત કરીએ તો એ વધારે પડતું જાડું અથવા તો વધારે પડતું પતલું બી ના હોવું જોઈએ, એટલે કે મધ્યમ કદનું પશુ હોવું જોઈએ. અને જ્યારે આપણે પશુ પસંદ કરીએ તો એના જે દૂધ ઉત્પાદનના દિવસો છે એ 300 થી 310 દિવસ હોવા જોઈએ, અને બે વિયાણ વચ્ચેનો ગાળો બી 13 થી 14 મહિનાનો હોવો જોઈએ. અને બીજું, જ્યારે આપણે પશુ પસંદ કરીએ તો એ પશુ કેવું હોવું જોઈએ કે આગળના ભાગથી સાંકડું અને પાછળના ભાગથી થોડું પહોળું, એટલે કે આપણને ત્રિકોણ આકાર ફાચર આકારનું પશુ દેખાતું હોવું જોઈએ. એના સિવાય આપણે વાત કરીએ તો જે બાવલા ઉપર દુગ્ધ શિરાઓ હોય તે દુગ્ધ શિરાઓ એકદમ લાંબી ગુચળાકાર ઉપસેલી નસો દેખાતી હોય એવું બાવલાવાળું આપણે પશુ પસંદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
2: બરાબર છે.

0: બે વાર દોહન કરતા હોઈએ, દિવસમાં 3-4 વાર આપણે પાણી આપતા હોઈએ, તો આ બધા જે દૈનિક કાર્યો છે એ વ્યવસ્થિત આપણા અનુકૂળ પ્રમાણે આપણે એને ટેવ પાડવાની પહેલેથી જ આપણે આગ્રહ રાખવો, કે જેથી આપણે એમાંથી વ્યવસ્થિત દૂધ ઉત્પાદન લઈ શકીએ. અને જ્યારે બી આપણે બહાર ગામ જવાનું થાય તો પહેલેથી આપણે વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ કે એના દૈનિક નિયમિતતામાં આપણે કાર્યમાં એમાં અડચણ ના ઊભી થાય. એટલા માટે હંમેશા આપણે એને એક સરખા કાર્ય માટે એને સમય ફાળવવાનો આગ્રહ રાખવો જોઈએ.
1: બરાબર છે. હવે પશુઓના દૈનિક ખોરાકમાં સમતોલ આહાર તરીકે શું શું આપવું જોઈએ?
0: કુદરતે પશુ માટે ખોરાક તરીકે તો ઘાસચારો આપેલો જ છે,
1: બનાવ્યો જ છે,
0: પણ ઘાસચારાથી જ એનું પૂરતું પોષણ એમાંથી મળશે નહીં. એટલે બહારથી આપણે એને ખાસ કરીને ખાણદાણ એટલે કે દાણ આપણે ખવડાવવા માટે ભલામણ કરતા હોઈએ છીએ. દાણ એક એવી વસ્તુ છે કે સમતોલ આહાર તરીકે આપણે એને ગણીએ, કારણ કે જરૂરી બધા પોષક તત્વો દાણમાં આવી જતા હોય છે. અને દાણ શું ફાયદો કરે કે જે પશુ ગાભણ હોય તેમાં ગર્ભમાં બચ્ચું એને પોષણ પૂરું પાડે, દૂધ ઉત્પાદન વધારે, દૂધમાં ફેટની ટકાવારી વધારે અને પશુનો શારીરિક વિકાસ બી ખૂબ સારો એવો કરે. એટલા માટે દાણ ખવડાવવું ખૂબ અગત્યનું છે. એટલે જે દૂધાળા પશુ છે એને 3.5-4 કિલો જેટલું દાણ આપણે એને ખાસ ખવડાવવું જોઈએ. અને બની શકે તો આપણે જે લીલો ચારો અને સૂકો ચારો બંનેને આપણે ટુકડા કરી અને મિક્સ કરીને એને ખવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી એને સમતોલ આહાર તરીકે બધા પોષક તત્વો એમાંથી
1: મળી શકે. બરાબર છે. હવે જે આપણે દાણ ખવડાવીએ સમતોલ આહાર માટે, તો એમાં ખનિજ પદાર્થો અને એટલે કે મિનરલ મિક્સચર, તો એનું શું મહત્વ છે એ વિશેની થોડી વાત કરીશ.
0: મિનરલ મિક્સર એટલે કે ખનિજ તત્વ. ખનિજ તત્વ કેવું કે જમીનમાં હોય છે. આપણે જે ઘાસચારો ઉગાડીએ એ જમીનમાં ઉગાડીએ, અને એકની એક જમીનમાં આપણે ખેતી કરીએ, ઘાસચારો ઉગાડીએ એટલે અમુક પોષક તત્વની ઉણપ જમીનમાં થતી જાય. અને એવામાં ઉગાડેલો જો ઘાસચારો ખવડાવીએ તો સ્વાભાવિકપણે છે કે એ પોષક તત્વની ઉણપ ઘાસચારામાં બી આવતી જાય. એટલે એ ઘાસચારામાં જે પોષક તત્વની ઉણપ છે એને પૂર્તિ કરવા માટે આપણે આ મિનરલ મિક્સર એટલે કે ખનિજ તત્વ આપણે ખવડાવવા માટે ભલામણ કરતા હોઈએ છીએ. આ શું ફાયદો કરે કે પશુની જે દેહધાર્મિક ક્રિયા, ચયાપચયની ક્રિયા, અંતઃસ્ત્રાવના સ્ત્રાવ માટે, હાડકાના વિકાસ માટે આ ખનિજ તત્વ ખૂબ અગત્યના ભાગ ભજવતા હોય. એટલા માટે આપણે એને ભલામણ કરતા હોઈએ કે નાની વાછરડી હોય તો 20-30 ગ્રામ જેટલું દાણમાં જ મિક્સ કરીને ખવડાવો, અને જો પુખ્ત વયનું દૂધવાળું પશુ હોય તો 40-50 ગ્રામ એટલે કે માચીસના એક ખોખા જેટલું આપણે દાણમાં મિક્સ કરીને એને ખવડાવવું જોઈએ.

0: AIR at 90.
1: તો સાગર સાહેબ, હવે દૂધાળા પશુઓને એક અઝોલા ખવડાવવાની પણ ભલામણ કરવામાં આવે છે, તો એ ખવડાવવાથી શું ફાયદો થાય?
2: અઝોલા કેવું કે પાણી ઉપર તરતી જલીય વનસ્પતિ છે, અને એનું ઉત્પાદન કરવા માટે બી આપણે વધારે પડતી મહેનત બી નહીં કરવી પડતી. અને જે અઝોલા છે એમાં ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન હોય, વિટામિન હોય અને એમિનો એસિડ હોય, એટલે દૂધ ઉત્પાદન માટે જરૂરી પોષક તત્વ છે એ અઝોલામાંથી સારા પ્રમાણમાં એવું મળી રહેતા હોય છે. એટલે એનાથી શું થાય કે પશુને જે આરોગ્ય અને વૃદ્ધિ માટે ખૂબ સારું એવું પરિણામ એમાંથી મળતું હોય, અને ખાસ કરી દૂધ ઉત્પાદનમાં વધારામાં બી એમાં ભાગ ભજવતું હોય. એટલે આપણે ગાય ભેંસને 1 કિલોથી 1.5 કિલો જેટલું અઝોલા ખવડાવવા માટે બી ભલામણ કરતા હોઈએ છીએ. અને એનાથી બીજો ફાયદો શું કે 10-20% જેટલું દૂધ ઉત્પાદન વધી શકે, અને સાથે સાથે જે દૂધમાં ફેટની ટકાવારી વધારવા માટે બી અને SNF એટલે કે સોલિડ નોટ ફેટ બી વધારવા માટે બી આ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.
1: હવે પશુઓમાં જીવન જરૂરિયાત માટે પાણી કેટલું પીવડાવવું જોઈએ?

0: પાણીની વાત કરીએ તો પાણી વગર જીવન શક્ય છે જ નહીં. એટલે જે પાણી છે એ પશુની શરીરની ગરમીને સમતોલન રાખવા માટે અને જે પશુ ખોરાક ખાય છે એને આખા શરીરમાં પહોંચાડવા માટે પાણી ખૂબ અગત્યનો ભાગ ભજવે. એટલે પશુના દૈનિક વપરાશના પાણીની વાત કરીએ તો 35-40 લિટર પાણી એના પીવા માટે જરૂર પડે અને 15-20 લિટર એના શરીરના નિભાવવા માટે કે સાફ સફાઈ માટે નવડાવવા માટે જરૂર પડતું. એટલે દૈનિક 55-60 લિટર પાણીની જરૂર પશુને પડતી હોય અને 1 લિટર આપણે દૂધ ઉત્પાદન કરવું હોય તો એની સામે 2.5-3 લિટર એને વધારાનું પાણી આપણે આપવું જોઈએ.
1: હવે સાહેબ, આપણે જે વાત કરીએ છીએ કે પશુપાલનમાં દૂધ ઉત્પાદન વધારવાના ઉપાયો, પશુને આપણે સારી જગ્યાએ એને રાખીશું તો દૂધ ઉત્પાદનમાં વધારો થઈ શકે, બરાબર ને? તો એના રહેઠાણ બાબતે પણ આપ વાત કરશો કે એનું રહેઠાણ કેવું રાખવું જોઈએ?
0: જેમ આપણે પોતાના ઘરે વાત કરીએ તો આપણે સ્વચ્છ વાતાવરણમાં રહેવાનું પસંદ કરીએ, તેવી રીતે પશુને બી સ્વચ્છ અને ચોખ્ખા વાતાવરણમાં એને રાખવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. ખાસ કરી કુદરતી પરોબળે જેવી કે ઠંડી, ગરમી, પવન, વરસાદ વગેરે સામે આપણે એને પૂરતું રક્ષણ આપીએ તો જ એને આરામ મળી શકે, અને જો એને આરામ મળશે તો જ એમાંથી સારું એવું દૂધ ઉત્પાદન આપણે મળી રહે. એટલે જે રહેઠાણ છે એ સ્વચ્છ હોવું જોઈએ, એમાં ભેજ ના આવવું જોઈએ, અથવા તો તિરાડ કે એવું પડેલું હોય તેમાં ખાસ કરી જે ચાચડના પ્રશ્ન રહેતા હોય કે જે ઇતરડીના પ્રશ્ન રહેતા હોય તો એ શું કરશે, પશુમાંથી લોહી ચૂસ્યા કરશે અને એમાં ક્યારેક ગંભીર પરિણામ બી લાવી શકે. એટલા માટે સ્વચ્છ આપણે ત્યાં રાખવું જરૂરી છે. અને સાથે સાથે જે રહેઠાણ છે એ હવા ઉજાસવાળું હોવું જોઈએ કે જેથી પશુને વધારે પડતી ગરમી અથવા તો ઠંડી બી નહીં લાગે. અને ખાસ કરી આપણે ચોખ્ખું હશે તો ભોયતળિયું છે એ થોડું ઢાળવાળું અને ખરબચડું હોવું જોઈએ કે જેથી પશુ લપસી ના પડે, નહીં તો ઘણીવાર પશુ ગાભણ હોય અને લપસી પડે તો તરવાઈ જવાના બી પ્રશ્ન બનતા હોય. અને પશુ રહેઠાણમાં સ્વચ્છ રાખવા માટે ગટર વ્યવસ્થા બી હોવી જોઈએ કે જેથી છાણમૂત્રનો આપણે આસાનીથી નિકાલ કરી શકીએ.
1: બરાબર છે. હવે સાહેબ, પશુઓમાં હાથીઓ કરવો એટલે શું?
0: ખાસ કરી જે આપણે વાત કરીએ તો ગાય ભેંસ છે તો એને આપણે રેગ્યુલર નવડાવવું જોઈએ. નવડાવીએ તો શું થાય કે જે એના શરીર પર માટી, છાણ કે વાળ કે બધું ચોટેલું હોય તે આપણે કાઢી નાખીએ, એટલે એને માલિશ જેવું આપણે કરવાનું થયું. એને માલિશ આપણે વ્યવસ્થિત કરીએ તો એનું લોહીનું પરિભ્રમણ સારું થાય, અને લોહીના પરિભ્રમણ જેટલું સારું હશે એટલે દૂધ ઉત્પાદનમાં આપણને ફાયદો થઈ શકે.
1: હવે દૂધાળા પશુઓમાં વસુકાવું એટલે શું, અને આ વસુકાવા માટેના કારણો શું હોય છે?
0: એમાં આપણે વાત કરીએ તો પશુ ગાભણ હોય એટલે 7 મહિનાનું જ્યારે ગાભણ હોય પછીથી આપણે એને 60-70 દિવસ માટે દૂધ ઉત્પાદન આપણે બંધ કરી દેવું જોઈએ. જે દૂધ ઉત્પાદન બંધ કરીએ એ પ્રક્રિયાને આપણે વસુકાવું કહીએ છીએ. હવે એનાથી ફાયદો શું થાય કે ખાસ કરી જે વ્યાણ થયેલું એના આખું વર્ષ જે દૂધ ઉત્પાદનમાં એના અવયવો અને પોષક તત્વો બધા વપરાયો એને પાછા રિસ્ટોર થવા માટેનો સમય મળી રહે એના માટે આપણે 60-70 દિવસ આપણે દૂધ ઉત્પાદન બંધ કરતા હોઈએ. અને ખાસ કરી જે નવું વેતર આવે તેમાં વધારે આપણે દૂધ ઉત્પાદન લઈ શકીએ એના માટે આ જરૂરી છે.
1: તો ડૉક્ટર સાગર સાહેબ, આપે જે પશુપાલનમાં દૂધ ઉત્પાદન વધારવાના ઉપાયો વિશેની વાતો કરી અને એમાં જ્યારે દૂધાળા પશુઓનું સ્વાસ્થ્ય સચવાશે તો જ આપણે વધુ દૂધ ઉત્પાદન કરી શકીશું, તો એમનું સ્વાસ્થ્ય સચવાય એ માટે આપણે શું ઉપાયો કરવા જોઈએ?
0: તો સૌથી પહેલાં તો આપણે જે દૂધાળા પશુઓ છે કે નાના પશુઓ છે તેમને આપણે કરમિયાની દવા ખાસ પીવડાવવી જોઈએ. કારણ કે કરમિયા પડેલા હશે તો પશુને આપણે ગમે એટલું સારું ખવડાવશું તો પણ એ પોષક તત્વોનો લાભ પશુને નહીં મળે, એટલે કરમિયાની દવા આપણે ખાસ પીવડાવવી જોઈએ. સાથે સાથે આપણે જે પશુને રાખીએ છીએ તો એ બધા ચેપી રોગોથી મુક્ત હોવા જોઈએ, એટલે કોઈ જાતનો એમાં ઇન્ફેક્શન રોગ થયેલા ના હોવા જોઈએ. અને ખાસ કરી એકવાર વર્ષમાં આપણે ક્ષય એટલે કે ટીબી રોગ, પછી ચેપી ગર્ભપાત એટલે કે બ્રુસેલોસિસથી થતો રોગ છે, તો એવા જે બધા વધારે ખતરનાક રોગો છે એ સામે આપણે એને રોગ ના થાય એના માટે પહેલેથી જ આપણે રસીકરણ કરાવીએ તો ઘણા બધા રોગો જે આવતા હોય એની સામે આપણે પશુને રક્ષણ આપી શકીએ. એટલે જ્યારે બી સરકાર દ્વારા રસીકરણના પ્રોગ્રામ થતા હોય તો આપણે રસીકરણ ખાસ પશુમાં કરાવવું જોઈએ.
1: બરાબર છે. તો સાગર સાહેબ, આપે અત્યાર સુધી જે વાત કરી દૂધાળા પશુઓ અને એ જ્યારે વધારે દૂધ આપી શકે અને વધુ ઉત્પાદન જ્યારે દૂધનું કરવાનું હોય તો એ વિશેની મહત્તમ ચાવીઓની આપે વાત કરી, તો હવે કદાચ કોઈક ચાવી બાકી રહી ગઈ હોય તો છેલ્લા પ્રશ્ન

0: પ્રશ્નમાં આપણે એ વણી લઈએ, દૂધ ઉત્પાદન જે વ્યવસાય છે એમાં નફો કરવા માટે ઉપયોગી બીજી કઈ કઈ ચાવીઓ છે?
1: ઉપયોગી ચાવીમાં વાત કરીએ તો અત્યારે કૃત્રિમ બીજદાન, કૃત્રિમ બીજદાન ખૂબ અગત્યનું છે. કારણ કે કૃત્રિમ બીજદાનથી આપણે ફેળવીએ તો જે આવનાર સંતતિ છે એમાં આપણે સારું વધારે દૂધ ઉત્પાદન લઈ શકીએ. અને અત્યારે તો સરકારની બી નીતિ એવી છે કે સોર્ટેડ સિમેન ડોઝ આવી ગયેલા છે, જેમાં વાછરડી જ થવાના ચાન્સ 100-100% વધુ છે. તો એવા ડોઝનો બી આપણે એમાં ઉપયોગ કરીએ કે જેથી વાછરડીનો જ જન્મ થાય અને વધારે દૂધ ઉત્પાદનનો આપણે લાભ લઈ શકીએ. સાથે સાથે ખાસ કરી જે વારંવાર રોગ થતો હોય તેવા પશુને આપણે કાઢી નાખવા જોઈએ, કે જે બીમાર પશુ રહેતા હોય તેને આપણે ધણમાં નહીં રાખવા જોઈએ. એના સિવાય આપણે વાત કરીએ તો જ્યારે બી પશુ ગરમીમાં આવે તો એને યોગ્ય સમયે જ આપણે ફેળવવાનો આગ્રહ રાખવો જોઈએ, કે 12-16 કલાકમાં એને આપણે કૃત્રિમ બીજદાનનો ડોઝ કરી એને ફેળવી દેવા જોઈએ. કારણ કે એકવાર આપણે એને ફેળવવાનું ચૂકી જઈએ તો એ મહિનાનું આપણે નુકસાની પાછળથી ભોગવવાની થતી હોય છે. અને ખાસ કરી જે લાંબો સમય પશુ ગરમીમાં રહેતા હોય, કે જે HF ગાય છે, જર્સી ગાય, તો એવામાં આપણે શું કરવું પડશે કે એને 24 કલાકમાં 2 વાર ડોઝ મૂકવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. એટલે પશુપાલક એ બાબતે જાગૃત બને કે એવા પશુમાં આપણે 2 વાર ડોઝ મૂકવાનો આગ્રહ રાખવો જોઈએ. અને ખાસ કરી આપણે જ્યારે બી દોહન કરીએ તો સંપૂર્ણ દોહન કરવાનો આગ્રહ રાખવાનો, જેમ બને એમ આપણે ઝડપથી 7-8 મિનિટમાં દોહન પૂરું કરી અને આપણે એનો દૂધ કાઢવું જોઈએ. અને જ્યારે બી આપણે દૂધ કાઢીએ તો જે પહેલી ધાર પડે એમાં જીવાણુની સંખ્યા વધારે હોય, એટલા માટે એ દૂધને આપણે અલગ વાસણમાં કલેક્ટ કરી અને પછી એનો નિકાલ આપણે બહાર કરી દેવો જોઈએ. અને બીજી વાત કરીએ તો જે પશુ રહેઠાણ છે એ હંમેશા સ્વચ્છ અને જંતુમુક્ત રહેવું જોઈએ, કે બાહ્ય પરોપ જેવી જે ઈતરડી છે કે જૂ છે, ચાચડ છે, એ આપણા પશુ રહેઠાણમાં ના હોવું જોઈએ, અથવા તો પશુના શરીર પર બી ના હોવું જોઈએ.
0: ખૂબ સરસ સાહેબ. તો ખેડૂત મિત્રો, આજે આપણે પશુપાલનમાં દૂધ ઉત્પાદન વધારવાના ઉપાયો વિશેની વાતો સાંભળી. તો પશુપાલન કરતા ખેડૂત મિત્રોને આ વાત ખૂબ પસંદ આવી હશે, એવો આ વાતને જરૂર ધ્યાનમાં રાખશે. તો સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ખેડૂત મિત્રોને, પશુપાલકોને દૂધ ઉત્પાદન વધારવાના ઉપાયો વિશેની માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પશુપાલનમાં દૂધ ઉત્પાદન વધારવાના ઉપાયો એ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના પશુપાલન વૈજ્ઞાનિક ડૉક્ટર સાગર પટેલની હરેશ પટેલે લીધેલી મુલાકાત.
3: अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बिजू का.
4: पुतला बोल रहे?
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब?
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. हाँ, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
4: पर हम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: मित्रों, हवे सांभळीए गायक कलाकार ફાલ્ગુની પાઠકના સ્વરમાં ભજન.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર ફાલ્ગુની પાઠકના સ્વરને. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે મધ્યપ્રદેશમાં અવસાન. અને રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન અને ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 340 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા તેમણે આ વાત કહી.
1: ઘુસપેઠીઓ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ હૈ ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદીજીને એક ડેમોગ્રાફી ચેન્જ કમિશન કમિટી બનાને કા નિર્ણય કિયા હૈ. એ હાઈ પાવર કમિટી દેશ ભર મે જનસંખ્યાકી કા જો કૃત્રિમ બદલાવ હુઆ હૈ ઉસકે કારણો ઓર ઉપાયો કી ભી ચિંતા કરેગી ઓર ઇસકે લિયે કોઈ કાનૂન બનાને કી જરૂરત હૈ તો ઇસકી ભી ચિંતા કરેગી.
0: શ્રી શાહે એક સપ્તાહમાં સરહદ સુરક્ષા દળ બીએસએફને 600 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવવા બદલ પશ્ચિમ બંગાળ સરકારની પ્રશંસા કરી. આજે વીર સાવરકરજીની જન્મજયંતિ નિમિત્તે શ્રી શાહે માતૃભૂમિ પ્રત્યે તેમના સર્વોચ્ચ બલિદાન સમર્પણ અને અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં નવનિર્મિત ઉમિયાધામ છાત્રાલય પરિસરના લોકાર્પણ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે રાષ્ટ્રીય સુરક્ષામાં અભૂતપૂર્વ પરિવર્તન જોયું છે.

દેશે એક દાયકામાં નક્સલવાદ અને આતંકવાદને નાબૂદ કર્યો હોવાનું શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી શાહ આગામી ઓલિમ્પિક, રાષ્ટ્રમંડળ અને વિશ્વ પોલીસ તથા અગ્નિશમન રમતો માટે માળખાકીય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરવા અતિથિગૃહમાં એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પશ્ચિમ બંગાળ સરકાર બંગાળને ગેરકાયદે ઘૂસણખોરોથી મુક્ત કરાવવાના શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પદભાર સંભાળતા જ ઘૂસણખોરોને અંકુશમાં લાવવા શોધો દૂર કરો, દેશ નિકાલ કરોની નીતિ લાગુ કરી છે. આ યોજના હેઠળ ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી રહી છે અને તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમને બાંગ્લાદેશ પરત મોકલાઈ રહ્યા છે. કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘૂસણખોરોને અટકાયત કેન્દ્રમાં રખાય છે. ઉત્તર 24 પરગણાના સ્વરૂપનગરમાં આજે હકીમપુર ચેકપોસ્ટ પર લગભગ 50 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ તેમના ઘરે પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું જણાવ્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે દેશના મહેનતી ખેડૂતોના અથાગ પ્રયાસથી દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે રાષ્ટ્રીય કૃષિ સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે આ વર્ષે દેશમાં અંદાજિત અન્ન ઉત્પાદન 376 કરોડ ટનથી વધુ છે, જે ગત વર્ષની સરખામણીએ 5.3% વધારે છે. શ્રી સિંહે બે દિવસનું આ સંમેલન ખરીફ કૃષિ ક્ષેત્રના કલ્યાણ માટે એક વ્યૂહરચના તૈયાર કરવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. આ ટ્રેનોને દેશભરમાં ઓછા અંતરની યાત્રા માટે દોડાવાશે. શ્રી વૈષ્ણવે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે આજે કાઝીપેટ રેલવે નિર્માણ એકમને શરૂ કરવાની યોજનાઓની સમીક્ષા કરી. આ ટ્રેન સામાન્ય રીતે લગભગ 300 કિલોમીટર સુધીનું અંતર કાપશે અને દરેક મુસાફરીમાં સ્ટોપ હશે. આ ટ્રેનો લોકોને ઇન્ટરસિટી યાત્રાનો એક નવો વિકલ્પ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું કે આ ટ્રેનો સ્થાનિક લોકોને મોટાપાયે ટ્રેનોમાં મુસાફરી કરવા સક્ષમ બનાવશે. રેલવેની આટલી મોટી શરૂઆતથી દેશભરમાં હરિયાળી અને સ્વચ્છ પરિવહન ક્ષમતામાં વધારો થશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા CUET UG 2026 પરીક્ષાની નવી તારીખ અને પ્રવેશપત્ર જાહેર કર્યા. NTAના જણાવ્યા મુજબ હવે 31 મે, 6 અને 7 જૂને આ પરીક્ષા યોજાશે. ઈદ ઉલ અઝાના કારણે આજે યોજાનારી પરીક્ષાની તારીખ બદલવામાં આવી. NTAએ જણાવ્યું કે રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ CUET.NTA.NIC.in પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે, જ્યારે આગામી 6 અને 7 જૂને યોજાનારી પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં જાહેર કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પસાર થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGov ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર ઉપર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. મધ્યપ્રદેશથી 4 ચિત્તાનું કચ્છના બન્ની ઘાસના મેદાનમાં સ્થળાંતર કરાશે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને ચિત્તા પરિયોજના સંચાલન સમિતિએ મધ્યપ્રદેશમાં પુનર્વસન કરાયેલા 2 નર અને 2 માદા આફ્રિકન ચિત્તાઓને બન્ની ઘાસના મેદાનમાં મોકલવા મંજૂરી આપી છે. આ સાથે જ મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ ગુજરાતભરમાં ચિત્તાઓનું બીજું ઘર બનશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે લોકભવનમાં રાજ્યપાલના સચિવને તેમનું ઔપચારિક રાજીનામું સોંપ્યું. શ્રી સિદ્ધારમૈયાએ આ અંગે કહ્યું, તેમણે મુખ્યમંત્રી તરીકે DK શિવકુમારને કાર્યભાર સંભાળવા આમંત્રણ આપવા અનુરોધ કર્યો છે, કારણ કે તેમની સરકાર પાસે વિધાનસભામાં 136થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે પૂર્ણ બહુમતી છે. શ્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પક્ષે તેમને રાજ્યસભા બેઠકની ઓફર કરી હતી, જેનો તેમણે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો છે. રાષ્ટ્રીય રાજનીતિમાં રસ ન હોવાની વાત કહેતા તેમણે કહ્યું કે તેઓ રાજ્યની જનતા માટે કામ કરવાનું યથાવત રાખશે. હિન્દુ સાહિત્યની એક મહાન અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો. પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર બશીર બદ્રનું આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 91 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવારના જણાવ્યા મુજબ બપોરે 12 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે 7 વાગે
ભોપાલ ટોકીજ પાસેના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. બશીર બદ્ર

લાંબા સમયથી યાદશક્તિ ગુમાવવાની બીમારીથી પીડાતા હતા. બશીર બદ્રએ ઉર્દૂ કવિતાને એક નવી ઓળખ આપી. તેમની શૈલી પરંપરાગત કવિઓથી અલગ હતી. તેમની ગઝલોમાં પ્રેમ, એકાંત, સંબંધ અને દૈનિક જીવનનું વર્ણન છે. ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અપગ્રેડ એટલે કે અદ્યતન કરવા વાટાઘાટોનો 12મો તબક્કો નવી દિલ્હીમાં સંપન્ન થયો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષે આ વાટાઘાટોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષે ભારતના દ્વિપક્ષીય વેપાર ખાદ્ય સ્વીકારી હતી, જે વર્ષ 2010માં ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર લાગુ થયા બાદથી ઘણી વધી છે અને બંને પક્ષે આ વિષયનું નિવારણ લાવવા સંમતિ વ્યક્ત કરી. રાંચી પોલીસે એક મોટા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ કરી. તેની પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું. રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાકેશ રંજનના નેતૃત્વમાં એક વિશેષ પોલીસ દળે અમૃત હોરોને પકડી પાડ્યો. તે રાંચી, ખૂંટી અને આસપાસના જિલ્લાઓમાં જબરદસ્તી, ખંડણી વસૂલી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ હતો. પોલીસ અન્ય ઉગ્રવાદીઓ અને સંગઠનના નેટવર્ક અંગે માહિતી એકત્રિત કરવા માટે અમૃત હોરોની પૂછપરછ કરી રહી છે. ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને પીવી સિંધુ સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેકી રેડ્ડીની પુરૂષોની ડબલ્સ જોડી તથા ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટોની મિશ્ર ડબલ્સ જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. પીવી સિંધુનો આગામી મુકાબલો દક્ષિણ કોરિયાની એન સે યંગ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દૃઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે અવસાન. રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: central and participating universities. The examinations will now be conducted on 31st of this month and 6th and 7th of next month. The examination, which was scheduled for today, was rescheduled due to Eid al-Adha. NTA said that admit cards for candidates appearing for the test on Sunday can be downloaded from the official website of ntacuet.nta.nic.in. And that is the end of this news bulletin.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા સમાચાર. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. રાત્રિના 11:10 થઈ રહી છે. અમારી આજની પ્રસારણ સભાના કાર્યક્રમો આ સાથે સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 આ જ ફ્રીક્વન્સી પર ફરી મુલાકાત થશે. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.